નમસ્કાર, સુપ્રભાત. આ આકાશવાણી છે, વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું સુરત કેન્દ્ર 101.1 મેગાહર્ટ્ઝ પર. આજે શુક્રવાર, તારીખ 15 મે 2026, વૈશાખ સુદ 13, વિક્રમ સંવત 2082. સમય થયો છે 5:57. આજની આ પ્રાતઃકાલીન સભામાં આપ સૌ શ્રોતાઓનું સ્વાગત કરે છે આપની રેડિયો દોસ્ત પલક ત્રિવેદી. આ સુવિચાર સાથે ઈશાવાસ્યોપનિષદ લખે છે, જે નિરંતર આત્મામાં બધા લોકોને અને બધા લોકોમાં આત્માને જુએ છે, તે કોઈથી પણ અને કશાથી એ કંટાળતો નથી.

0: વિકો વજ્રદંતી.
1: તને કોલેજ નો ટાઈમ યાદ છે?
2: અરે કોલેજ ની યાદો છોડ, હું કેટલી વાતો ભૂલી ગયો છું. યાર નું બેંક એકાઉન્ટ પણ યાદ નથી.
1: બેંક એકાઉન્ટ જૂનું હોય તો ખબર પડી શકે છે.
2: ક્યાંથી ખબર પડશે?
1: ઉદ્ગમ થી. RBI ના ઉદ્ગમ પોર્ટલ પર રજીસ્ટર કરીને લોગિન કરો અને પોતાની ડિટેલ્સ નાખીને 10 વર્ષ કે એનાથી જૂના નિષ્ક્રિય ખાતાને સર્ચ કરો. બેંકનો સંપર્ક કરીને ખાતું સક્રિય બનાવો.
2: આજે જ સર્ચ કરીશ.
1: તો આજની ચા તારા તરફથી.
3: RBI કહે છે, જાણકાર બનો, સતર્ક.

0: મનસુખભાઈ ક્યાં ચાલ્યા?
1: કચેરીએ, દીકરાની નોકરી માટે જાતિનું પ્રમાણપત્ર કઢાવવા.
0: અરે મનસુખભાઈ, હવે ક્યાંય જવાની જરૂર નથી, ફોન કાઢો અને કામ પૂરું કરો.
1: હે, ફોન થી શું થાય?
0: સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ, ઘરે બેઠા અરજી કરો, ડોક્યુમેન્ટ અપલોડ કરો અને ઓનલાઈન ફી ભરો. લો, થઈ ગયું કામ.
1: અરે વાહ, તો હવે કચેરીએ જવાનું નહીં ને ફોન પર ફટાફટ કામ.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રાશન કાર્ડ ને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.

0: ઓછા વ્યાજમાં લોન જોઈએ, એ પણ એપ થી. વાહ, પસાણો. અજાણ્યા એપ થી બચો.
1: RBI કહે છે,
0: જાણકાર બનો, સતર્ક રહો.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટલીની 6 દિવસની મુલાકાત માટે રવાના થશે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભારતની અધ્યક્ષતામાં બ્રિક્સ વધુ સમાવિષ્ટ વિશ્વ વ્યવસ્થાના નિર્માણ માટે સાથે મળીને કામ કરશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે આંધ્રપ્રદેશના પુટ્ટપર્થીમાં અનેક એરોસ્પેસ અને સંરક્ષણ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. ઉત્તરપ્રદેશમાં છેલ્લા 36 કલાકમાં વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાથી 111 લોકોના મોત અને 200 લોકો ઘાયલ. સરકારે એડવાન્સ ઓથોરાઇઝેશન સ્કીમ હેઠળ સોનાની આયાત પર 100 કિલોગ્રામની મર્યાદા નક્કી કરી અને ભારતીય વુશુ ખેલાડી અર્પણા દહિયાએ 11મી સાંડા વિશ્વકપમાં સુવર્ણચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સંયુક્ત આરબ અમીરાત, યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે, ઇટલીની 6 દિવસની મુલાકાત માટે રવાના થશે. 5 દેશોના તેમના પ્રવાસના પ્રથમ તબક્કામાં શ્રી મોદી આજે યુએઈ પહોંચશે, જ્યાં તેઓ રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાન સાથે મુલાકાત કરશે. બંને નેતાઓ દ્વિપક્ષીય મુદ્દાઓ, ખાસ કરીને ઉર્જા સહયોગ તેમજ પરસ્પર હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે. મીડિયા સાથે વાત કરતા વિદેશ મંત્રાલયમાં પશ્ચિમી બાબતોના સચિવ અઝીમ મહાજને જણાવ્યું કે ઉર્જા બંને દેશોના સંબંધોનો મુખ્ય આધારસ્તંભ છે. તેમણે નોંધ્યું હતું કે ગયા વર્ષે યુએઈ ભારતનો ક્રૂડ ઓઇલનો સૌથી ચોથો મોટો સ્ત્રોત હતો, જે ભારતની તેલ જરૂરિયાતના લગભગ 11% પૂર્ણ કરે છે. તેમણે ઉમેર્યું હતું કે ભારતીય કંપનીઓએ અબુધાબી નેશનલ ઓઇલ કંપની સાથે દર વર્ષે આશરે 45 લાખ મેટ્રિક ટન માટે લાંબા ગાળાના એલએનજી કરારો મેળવ્યા છે. ભારત એલપીજીનો લગભગ 40% હિસ્સો યુએઈમાંથી આયાત કરે છે. ભારતીય કંપનીઓએ યુએઈ તેલ કંપનીઓમાં રોકાણ કર્યું છે. પ્રધાનમંત્રી મોદીની સંયુક્ત આરબ અમીરાતની 8મી મુલાકાત પ્રસંગે યુએઈમાં ભારતના રાજદૂત દીપક મિત્તલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીની મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે આ પ્રદેશ અભૂતપૂર્વ વિકાસ અને પડકારોનો સામનો કરી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે આ વર્ષે ભારતની અધ્યક્ષતામાં બ્રિક્સ બહુપક્ષીયતાને મજબૂત કરવા, ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા, આર્થિક સ્થિતિસ્થાપકતા વધારવા અને વધુ સમાવિષ્ટ વૈશ્વિક વ્યવસ્થા બનાવવા માટે સાથે મળીને કામ કરશે. નવી દિલ્હીમાં બ્રિક્સ દેશોના વિદેશમંત્રીઓ અને પ્રતિનિધિમંડળના વડાઓ સાથે વાત કરતાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે વિકાસશીલ દેશો વચ્ચે સહયોગ વધારવા અને વૈશ્વિક દક્ષિણની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે બ્રિક્સ એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે. અગાઉ બ્રિક્સ વિદેશમંત્રીઓની બેઠકમાં વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું હતું કે શાંતિ અને સુરક્ષા વૈશ્વિક વ્યવસ્થાના કેન્દ્રમાં છે. તેમણે ભાર મૂક્યો હતો કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષો, આર્થિક અનિશ્ચિતતાઓ અને વેપાર, ટેકનોલોજી અને આબોહવા સંબંધિત પડકારો વૈશ્વિક પરિદર્શનને અસર કરી રહ્યા છે.
1: हम ऐसे समय में मिल रहे हैं जब दुनिया तेजी से बदल रही है. अंतर्राष्ट्रीय तनाव, संघर्ष, आर्थिक अनिश्चितता और व्यापार, तकनीक तथा जलवायु से जुड़ी चुनौतियां वैश्विक स्थिति को प्रभावित कर रही हैं. ऐसे समय में ब्रिक्स से सकारात्मक और स्थिर भूमिका निभाने की उम्मीद बढ़ी है. आज कई देश ऊर्जा, भोजन, उर्वरक, स्वास्थ्य सुरक्षा और वित्तीय सहायता जैसी चुनौतियों का सामना कर रहे हैं. ब्रिक्स उन्हें इन समस्याओं से बेहतर तरीके से निपटने में સહાયતા કરી શકતા
0: હૈ. આ બેઠકમાં બ્રાઝિલ, રશિયા, ઈરાન, ઇન્ડોનેશિયા, મલેશિયા, યુએઈ, દક્ષિણ આફ્રિકાના વિદેશમંત્રીઓ ભાગ લઈ રહ્યા છે. બેઠક દરમિયાન બ્રિક્સ સભ્ય દેશોના વિદેશમંત્રીઓ પરસ્પર હિતના વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર મંતવ્યોનું આદાન પ્રદાન કરશે. આગામી રાષ્ટ્રીય પાત્રતા સહ પ્રવેશ પરીક્ષા નીટની તૈયારીઓની સમીક્ષા કરવા માટે ગઈકાલે સાંજે શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના નિવાસસ્થાને એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. નીટ પરીક્ષાને સુચારૂ અને અસરકારક રીતે યોજવા માટેના વિવિધ પાસાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ઉચ્ચ અધિકારીઓ સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈએ અનિલ ધીરુભાઈ અંબાણી એડીએ ગ્રુપની કંપનીઓમાંથી એક રિલાયન્સ કમ્યુનિકેશન લિમિટેડ સામે નોંધાયેલા કેસના સંદર્ભમાં મુંબઈ, ગુરુગ્રામ અને બેંગલુરૂમાં 7 જગ્યાઓ પર દરોડા પાડ્યા છે. એક નિવેદન અનુસાર

0: કંપનીના તાત્કાલિક ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર અને ડિરેક્ટરોના નિવાસસ્થાનો પર દરોડા પાડવામાં આવ્યા હતા, જેઓ 2015થી 2017 દરમિયાન કંપનીમાં કાર્યરત હતા. સીબીઆઈએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક મહિનામાં વિવિધ જાહેર ક્ષેત્રોની બેન્કો અને એલઆઈસી દ્વારા અનિલ અંબાણીના નેતૃત્વ હેઠળના રિલાયન્સ ગ્રુપ સામે હજારો કરોડ રૂપિયાના કથિત છેતરપિંડીના 7 કેસ નોંધાયા છે. આ કેસમાં કુલ કથિત નુકસાન 27,337 કરોડ રૂપિયા છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે આંધ્રપ્રદેશના શ્રી સત્યસાઈ જિલ્લાના પુટ્ટપર્થીમાં અનેક એરોસ્પેસ અને સંરક્ષણ પ્રોજેક્ટ્સના શિલાન્યાસ સમારોહમાં ઉપસ્થિત રહેશે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે એરોનોટિકલ્સ ડેવલપમેન્ટ એજન્સીના એરક્રાફ્ટ ઇન્ટિગ્રેશન અને ફ્લાઇટ ટેસ્ટ સેન્ટરનો શિલાન્યાસ કરવામાં આવશે. એરક્રાફ્ટ ઇન્ટિગ્રેશન પરીક્ષણ, ચકાસણી અને પ્રમાણપત્ર માટેની આ સુવિધા એડવાન્સ મીડિયમ કોમ્પેક્ટ એરક્રાફ્ટ પ્રોગ્રામના વિકાસને વેગ આપશે. સંરક્ષણમંત્રી આનાકાપલ્લી જિલ્લાના ટી સિરાસાપલ્લી ગામમાં ભારત ડાયનેમિક્સ લિમિટેડની નવી અત્યાધુનિક નૌકાદળ સિસ્ટમ મેન્યુફેક્ચરિંગ સુવિધાનો પણ શિલાન્યાસ કરશે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ aianews_abadને ફોલો કરશો. ઉત્તરપ્રદેશમાં છેલ્લા 36 કલાકમાં વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાથી 111 લોકોના મોત થયા છે અને 200 લોકો ઘાયલ થયા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જિલ્લા અધિકારીઓ અને સંબંધિત અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળનું મૂલ્યાંકન કરવા નિર્દેશ આપ્યો છે. તેમણે કહ્યું કે વળતર અંગેની માહિતી દર 3 કલાકે પૂરી પાડવામાં આવે. સરકારે એડવાન્સ ઓથોરાઇઝેશન સ્કીમ હેઠળ સોનાની આયાત પર 100 કિલોગ્રામની મર્યાદા નક્કી કરી છે. આ યોજના ઝવેરાત નિકાસકારોને શૂન્ય ડ્યુટી પર કાચા માલની આયાત કરવાની મંજૂરી આપે છે. વિદેશ વેપાર મહાનિદેશાલયે જાહેર નોટિસમાં જણાવ્યું કે નિકાસકારો આ યોજના હેઠળ એક સમયે મહત્તમ 100 કિલોગ્રામ સોનું ડ્યુટી ફ્રી આયાત કરી શકશે. એક અહેવાલ.
1: ये योजना आभूषण निर्यातकों को शून्य शुल्क पर कच्चे माल का आयात करने की अनुमति देती है. विदेश व्यापार महानिदेशालय ने एक सार्वजनिक सूचना में कहा है कि इस योजना के अंतर्गत निर्यातक एक बार में अधिकतम 100 किलोग्राम सोना ही बिना किसी शुल्क के मंगा सकते हैं. महानिदेशालय ने पहली बार आवेदन करने वालों के लिए विनिर्माण संयंत्रों का भौतिक निरीक्षण अनिवार्य कर दिया है ताकि उसकी परिचालन स्थिति और क्षमता का पता लगाया जा सके. इसमें यह भी कहा गया है कि दोबारा बिना शुल्क सोने के आयात के लिए कंपनी को अपने पिछले टारगेट का कम से कम 50% निर्यात पूरा करना होगा. समाचार कक्ष से जया भारती.
0: વૈશ્વિક સ્તરે ઉર્જાના ભાવમાં વધારા વચ્ચે તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 3 રૂપિયાનો વધારો કર્યો છે. નવી દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 94.77 રૂપિયાથી વધીને 97.77 રૂપિયા પ્રતિ લીટર થયો છે, જ્યારે ડીઝલનો ભાવ 87.67 રૂપિયાથી વધીને 90.67 રૂપિયા પ્રતિ લીટર થયો છે. તેવી જ રીતે મુંબઈમાં પેટ્રોલનો ભાવ 106.68 રૂપિયા પ્રતિ લીટર થયો છે અને ડીઝલનો ભાવ 93.14 રૂપિયા પ્રતિ લીટર થયો છે. ભારતીય વુશુ ખેલાડી અપર્ણા દહિયાએ મકાઉમાં યોજાયેલ 11મી સાંડા વિશ્વકપ મહિલાના 52 કિલોગ્રામ વજન વર્ગમાં સુવર્ણચંદ્રક જીત્યો. અપર્ણાએ ગઈકાલે ફાઇનલમાં વર્તમાન વિશ્વ ચેમ્પિયન વિયેતનામની થી ફ્યુઓંગ ન્યાંગ ન્યોંગને સીધા સેટથી પરાજય આપ્યો હતો. 12 મેથી શરૂ થયેલી આ સ્પર્ધામાં ભારતનો આ પ્રથમ સુવર્ણચંદ્રક છે. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સંસ્કૃતિ ભુંડિયા.
2: આજના અખબારોમાં વિવિધ સમાચારોને પ્રાધાન્ય અપાયું છે. સંદેશ અને ગુજરાત સમાચાર લખે છે કે યુપીમાં આંધી તોફાનનો કાળો કેર, 100થી વધુના મોત. દિવ્ય ભાસ્કર લખે છે કે સીએમનું ચાર્ટર્ડ માત્ર ઇમરજન્સીમાં જ ઉડશે, કોર્પોરેટ જેટ બુકિંગમાં 90% સુધી ઘટાડો. ફૂલછાપ લખે છે કે મોંઘવારીમાં જથ્થાબંધ વધારો, જથ્થાબંધ ફુગાવો બમણો. અને નવ ગુજરાત સમય લખે છે કે તાઇવાન મુદ્દે ટ્રમ્પને જિનપિંગની ચેતવણી.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટલીની 6 દિવસની મુલાકાત માટે રવાના થશે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભારતની અધ્યક્ષતામાં બ્રિક્સ વધુ સમાવિષ્ટ વિશ્વ વ્યવસ્થાના નિર્માણ માટે સાથે મળીને કામ કરશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આંધ્રપ્રદેશના પુટ્ટપર્થીમાં અનેક એરોસ્પેસ અને સંરક્ષણ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. ઉત્તરપ્રદેશમાં છેલ્લા 36 કલાકમાં વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાથી 111ના મોત અને 200 લોકો ઘાયલ. અને ભારતીય વુશુ ખેલાડી અપર્ણા દહિયાએ 11મી સાંડા

0: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતાં 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે બધું લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: ક્યાં ચાલ્યા મમ્મી તમે આ રાશન કાર્ડ લઈને ઉતાવળે?
2: અરે બેટા, આ રાશન કાર્ડ માં નામ ખોટું આવ્યું છે, હવે કચેરીએ જવું જ પડશે.
1: અરે મમ્મી, ક્યાંય નથી જવાનું, આ જુઓ સુગમ ડિજિટલ ગુજરાત.
2: પણ બેટા, આમાં સુધારો થશે? મારે ફરી લાઈનમાં તો નહીં ઉભા રહેવું પડે ને?
1: ના, સુગમ છે એટલે બધું જ શક્ય છે.
3: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો WhatsApp પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.

0: P.in. Sugam Digital Gujarat. Line thi online.
1: Fantastic fun for family.
2: 101.1 MHz. Surat FM.
1: પર આપ છો સુરત એફએમ સાથે આકાશવાણીની વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું સુરત કેન્દ્ર. હવે જાણી લઈએ શ્રોતા મિત્રો આજે દિવસ દરમિયાન પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમોની રૂપરેખા ઝરૂખા અંતર્ગત. હવે પછી એટલે કે 8:35 આપ અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ સાંભળશો. 8:45 પ્રાયોજિત કાર્યક્રમ મદદ હમારી મંઝિલ આપકી. 9:00 સમય કાર્યક્રમ ચિત્રલોક સાંભળવાનો. 9:30 આજ કે ફનકાર, જે આજે કેન્દ્રિત રહેશે અભિનેત્રી માધુરી દીક્ષિત પર. 9:55 આપ સાંભળશો પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવા સંસ્થા. 10:00 સમય આપના મનપસંદ ફોન ઇન પ્રોગ્રામ સાંભળવાનો, જે આજે લઈને આવશે ખ્યાતિ પટેલ. 11:00 સમય સુરતી સિઝલર માણવાનું.

મિત્રો, બપોરે 12 વાગે આપ સાંભળશો સમાચાર અને 12:05 કાર્યક્રમ યાદો કી મહેફિલ. બપોરના 1 વાગ્યાનો સમય સુરીલા સફરનો, 2 વાગે ત્રિવેણી સાંભળશો, 2:30 સદા બહાર નગમે, 3 વાગ્યાનો સમય કાર્યક્રમ હેલો સહેલી સાંભળવાનો, 4 વાગે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે અને 4:10 ગીતો ભરી કહાની અંતર્ગત શ્વેતા ઉપાધ્યાય લિખિત કહાની જીવન એક સરળ રેખા, સંપાદક સહાયક કાજલ. છાયાગીતનું પુનઃ પ્રસારણ આપ માણશો 5 વાગે. 5:30 સમય કાર્યક્રમ તરાને નહીં પુરાને સાંભળવાનો.

મિત્રો, સાંજે પ્રસારણ સભામાં સાંજની શરૂઆત 6 વાગે સમાચાર સાથે. 6 વાગે 5 મિનિટે કાર્યક્રમ ગુજરા હુવા જમાના સાંભળશો. 6 વાગે 30 મિનિટે ઝરોખા અને 6 વાગે 35 મિનિટે ગુજરા હુવા જમાના કાર્યક્રમનો શેષ ભાગ. 7 વાગે ફોજી દોસ્તોનો કાર્યક્રમ જયમાલા સાંભળશો. 7 વાગે 45 મિનિટનો સમય કાર્યક્રમ ગુલદસ્તાનો. 8 વાગે રાત્રે હવામહેલ અંતર્ગત હાસ્ય નાટિકા સાંભળશો બુખાર, લેખક વીરેન્દ્ર કશ્યપ, નિર્દેશક ગંગા પ્રસાદ માથુર. રાત્રિના 8:15 વાગે ચિત્રલોક સાંભળશો. 9 વાગે 10 મિનિટે કાર્યક્રમ આપકે લીએ. 9 વાગે 30 મિનિટનો સમય આજ કે ફનકાર, જે આજે કેન્દ્રિત છે અભિનેત્રી માધુરી દીક્ષિત પર. 10 વાગ્યાનો સમય છાયા ગીત સાંભળવાનો. 10 વાગે 30 મિનિટે ઢલતી જાય રાત. અને રાત્રિના 11 કલાકે આપ સાંભળશો રંગ તરંગ. મિત્રો, આ હતા અમારા આજે પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમોની રૂપરેખા ઝરોખા અંતર્ગત. 101.1 MHz પર આપ છો સુરત FM સાથે. અને મિત્રો, હવે સાંભળીએ અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત આજ સવારના પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ, બસ થોડી જ વારમાં.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળશે. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે જૂનાગઢમાં વિશ્વનું ઉચ્ચ ગુણવત્તાનું રાષ્ટ્રીય વન્યજીવ સારવાર કેન્દ્ર નિર્માણ પામશે. ઘઉંની ટેકાના ભાવે ખરીદીની સમયમર્યાદા 15 જૂન સુધી વધારવામાં આવી. સુરતમાં ગેરકાયદેસર કેદ 86 સગીર સહિત 93 લોકોને બચાવી લેવાયા. રાજ્યના લોકોને આજથી ગરમીથી આંશિક રાહત મળવાની શક્યતા. અને એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ભારતના અજિત નારાયણે 2 ચંદ્રક જીત્યા. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળશે, જેમાં ઇંધણ બચત અંગે પ્રધાનમંત્રીની અપીલ પર ચર્ચા થશે. કર્મચારીઓએ વર્ક ફ્રોમ હોમ એટલે કે ઘરેથી કામ કરવા માટે લખેલા પત્ર બાબતે પણ ચર્ચા થવાની શક્યતા છે. બેઠક દરમિયાન સરકારી કચેરીઓમાં વપરાતી ઉર્જા, વાહનોના અંકુશ બાબતે પણ ચર્ચા વિચારણા થશે. આ ઉપરાંત ગરમીને પગલે આરોગ્ય અને પાણી પુરવઠા વિભાગ દ્વારા થયેલા આયોજન પર પણ ચર્ચા થશે. કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે જૂનાગઢમાં વિશ્વનું ઉચ્ચ ગુણવત્તાનું રાષ્ટ્રીય વન્યજીવ સારવાર કેન્દ્ર નિર્માણ પામશે. સાસણગીર ખાતે સિંહ પ્રજાતિઓ પર સ્પોટલાઇટ ઇવેન્ટનું ઉદ્ઘાટન કરતા શ્રી યાદવે જણાવ્યું કે ગુજરાતે સમગ્ર વિશ્વ સમક્ષ સિંહ સંરક્ષણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સમગ્ર વિશ્વમાં આફ્રિકન લાયન સહિતના સિંહોની વસ્તી ઘટી રહી છે, ત્યારે ગુજરાતમાં એશિયાઈ સિંહોની વસ્તીમાં 32% વધારો થયો છે.
1: ભારત ચૂંકિ બિગ કેટમાં કન્ઝર્વેશન કે લીએ કામ કર રહા હૈ તો હમ એક નેશનલ રેફરલ સેન્ટર ફોર વાઇલ્ડ લાઇફ બનાએ. ભારત સરકાર કે અંતર્ગત યે એક બડી મહત્વાકાંક્ષી યોજના હૈ ઓર ઇસકે નિર્માણ કાર્ય કો ભી જૂનાગઢ મેં પ્રારંભ કર દિયા હૈ. કાર્ય પ્રગતિ પર હૈ ઓર નિશ્ચિત રૂપ સે આને વાલે સમય મેં દુનિયા કા સબસે બહોત બઢિયા નેશનલ રેફરલ સેન્ટર ફોર વાઇલ્ડ લાઇફ યે ગુજરાત મેં હી પ્રારંભ હોગા.
0: આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય મોટી બિલાડી ગઠબંધનના મહાનિદેશક એસપી યાદવે જણાવ્યું, માનવ વન્યજીવ સંઘર્ષ અટકાવવા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
2: हम कैपेसिटी बिल्डिंग प्रोग्राम रेंज कंट्रीज के लिए लॉन्च कर रहे हैं, उनके हेल्थ मैनेजमेंट के लिए एक प्रोग्राम लॉन्च कर रहे हैं. इन प्रोग्राम्स के अलावा यूथ को इन्वॉल्व करने के लिए एक यूथ एम्बेसडर का प्रोग्राम, साथ में इंटर्नशिप, ताकि दूसरे देश के लोग के जो स्टूडेंट्स हैं, वेट्स हैं, वो आके यहाँ पे इंटर्नशिप करें, जो बिग कैट हेल्थ मैनेजमेंट पे या जो हमारे रिलोकेशन में एक्सपर्टाइज है, टाइगर रिलोकेशन की बात करें या चीता ट्रांसलोकेशन की बात करें, तो इसमें भी हम इंटर्नशिप प्रोग्राम लॉन्च कर रहे हैं.
0: ઘઉંની ટેકાના ભાવે ખરીદીની સમયમર્યાદા વધારીને 15 જૂન કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમની યાદીમાં જણાવ્યા અનુસાર રવિ માર્કેટિંગ સિઝન 2026-27 અંતર્ગત રાજ્યમાં ઘઉંની ટેકાના ભાવે ખરીદીનો લાભ મહત્તમ ખેડૂતોને મળી રહે તે ઉદ્દેશથી ખરીદીની સમયમર્યાદા વધારવામાં આવી છે. જામનગરના જડેશ્વર પાર્ક વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. અંદાજે 5,000 ચોરસ ફૂટ જગ્યામાં કરાયેલા દબાણો દૂર કરવામાં આવ્યા હોવાનું એસ્ટેટ અધિકારી મુકેશ ગોસાઈએ જણાવ્યું હતું.
3: કોર્પોરેશન કે દ્વારા વોર્ડ નંબર 16 મેં જડેશ્વર પાર્ક સોસાયટી મેઇન રોડ કે પર જો અતિક્રમણ હુઆ થા વો અતિક્રમણ કો દૂર કિયા ગયા હૈ. યે અતિક્રમણ જો હૈ વો કરીબન 5,000 સ્ક્વેર ફીટ સે જ્યાદા ભૂમિ પર હુઆ અધિગ્રહણ જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ને પોલીસ ડિપાર્ટમેન્ટ ઓર અન્ય સંલગ્ન ડિપાર્ટમેન્ટ કો સાથ મેં રખકે દૂર કરને કી કાર્યવાહી દી. ઉસકી કિંમત અંદાજિત કરોડો મેં ગિન સકતે હૈ ક્યોંકિ વો એક પોશ એરિયા હૈ.
0: સુરત પોલીસ અને ઉદયપુર માનવ તસ્કરી વિરોધી એકમ દ્વારા સંયુક્ત કાર્યવાહીમાં પૂણા વિસ્તારમાં ગેરકાયદેસર કેદ અને બાળમજૂરીમાંથી 86 સગીરો સહિત 93 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. અધિક પોલીસ કમિશનર બલરામ મીનાએ જણાવ્યું કે બાળકોને રાજસ્થાનથી લાવવામાં આવ્યા હતા અને અમાનવીય પરિસ્થિતિઓમાં સાડી ફોલ્ડિંગ અને પેકિંગ યુનિટમાં કામ કરવાની ફરજ પાડવામાં આવી હતી. આ મામલે 4 શખ્સ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
4: कुछ बच्चों को लाया गया है उधर से, वहां से, और उनके साथ में यहाँ इलीगली काम करवाया जा रहा है, उनको बंधक बनाया हुआ है. उस इन्फॉर्मेशन के बेसिस पे हमारी जो पूना पुलिस स्टेशन सूरत शहर पुलिस की टीम है उसने कार्रवाई को अंजाम दिया. उनमें चेक करने से हम लोगों को वहां से 93 इस तरह के बच्चों का पता चला और उसके बेसिस पे 4 लोगों की डिटेल्स हम लोगों के पास में आई है. उनके खिलाफ BNS कलम 146 एंड जुवेनाइल जस्टिस एक्ट की कलम 69 के बेसिस पे केस रजिस्टर किया गया है.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR_ABID ને ફોલો કરશો. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ખાખબાઈ ગામની

0: નદીમાં ડૂબી જવાથી બે કિશોરોના મોત થયા છે. ગરમીથી રાહત મેળવવા ધાતરવડી નદીમાં આ કિશોરો નાહવા પડ્યા હતા, જોકે પાણીના ઊંડાણમાં ગરકાવ થઈ જતા બંને ડૂબવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને તરવૈયાઓની ટીમ દોડી આવી હતી. દુર્ઘટનાને પગલે બંને પરિવારો સહિત સ્થાનિક પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના ચીઠિયાવાડમાં દિવાલ ધરાશાયી થતાં પિતા અને 4 વર્ષના પુત્રનું મોત નિપજ્યું છે. મળતી માહિતી મુજબ દિવાલ તોડવાની કામગીરી દરમિયાન અચાનક આખી દિવાલ ધસી પડતા આ ઘટના બની હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ શરૂ કરી છે. રાજ્યના લોકોને આજથી ગરમીમાંથી આંશિક રાહત મળવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 2-4 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું કે પવનની દિશામાં ફેરફાર થવાને કારણે તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે. જોકે આજે રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છમાં ગરમીની આગાહી કરવામાં આવી છે.
1: ग्रेजुअली 2-4 डिग्री मैक्सिमम टेम्परेचर में फॉल आने की उम्मीद है अगले 3 दिन तक. उसके बाद फिर कोई विशेष बदलाव नहीं है. इसके साथ जो विंड्स की है तो लोअर लेवल्स पे अभी पश्चिमी से उत्तर पश्चिमी हवाएं चल रही हैं. सबसे ज्यादा जो तापमान आया है अहमदाबाद में 44.1 डिग्री सेल्सियस दर्ज किया गया है. 43.8 राजकोट में आया है.
0: ગાંધીનગરમાં રમાઈ રહેલી એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપ 2026માં ભારતના અજિત નારાયણે 2 ચંદ્રક જીત્યા છે. સ્પર્ધાના 4થા દિવસે અજિત નારાયણે નોંધપાત્ર પ્રદર્શન કરતા ક્લીન એન્ડ જર્ક અને ઓવરઓલ ટોટલ એમ બંને સ્પર્ધામાં પુરૂષોની 71 કિલોગ્રામ શ્રેણીમાં 1 કાંસ્ય ચંદ્રક જીત્યા હતા. એશિયાના શ્રેષ્ઠ વેઇટલિફ્ટરો સામે સ્પર્ધા કરતા અજીતે અસાધારણ શક્તિ અને સંયમનું પ્રદર્શન કરીને કુલ 314 કિલોગ્રામ વજન ઉપાડ્યું, જેમાં ક્લીન એન્ડ જર્કમાં 174 કિલોગ્રામ વજન ઉપાડવાના ઉત્કૃષ્ટ પ્રયાસોનો સમાવેશ થાય છે. પોરબંદરના બરડા પંથકની કેસર કેરી સમગ્ર દેશની સાથે છેલ્લા 2 વર્ષથી વિદેશમાં પણ પ્રખ્યાત થઈ છે. બરડા પંથકના હનુમાનગઢ અને આદિત્યાણા સહિતના ગામની 2000 બોક્સ કેસર કેરી અમદાવાદથી કાર્ગો મારફતે યુકે મોકલવામાં આવી છે. યુકેના લેસ્ટર ખાતે આ કેરીની વધુ માંગ હોવાથી કેરીની નિકાસ કરી હોવાનું પોરબંદરના વેપારી નીતિન દાસાણીએ જણાવ્યું હતું.
2: પોરબંદરમાં આશરે 4-5 હજાર બોક્સની આવક હતી. ગીરનો ભાવ થયો છે 500 રૂપિયાથી કરીને 1000 રૂપિયા અને બૈડા ડુંગર કેસરનો ભાવ થયો છે 700 થી કરીને 1200 રૂપિયા. આપણે બૈડા ડુંગરની કેસર જે આખતર માલ હતો એના પૈસા સારા બન્યા છે. હવે પછી જે માલ છે બધો પાત્તર છે. પાત્તર હોવાને કારણે 25 તારીખ આસપાસ પાછો બધાનો માલ પુષ્કળ પ્રમાણમાં આવશે. વિદેશમાં આ બૈડાની કેસરની ડિમાન્ડ બહુ સારી છે. એની સ્વાદ ને શોરૂમ બધાને ગમી છે. અમે હમણાં જ પણ એક કન્સાઇનમેન્ટ મોકલાવ્યું છે યુકે. એનું રિઝલ્ટ બી સારું છે ને અમે એક્સપોર્ટ કર્યું છે.
0: પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના આર્કિટેક્ચર વિભાગને કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચર નવી દિલ્હી દ્વારા 5 વર્ષીય અભ્યાસક્રમને મંજૂરી આપવામાં આવી છે. કાઉન્સિલ દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે 5 વર્ષીય પૂર્ણકાલીન બેચલર ઓફ આર્કિટેક્ચર અભ્યાસક્રમ માટે 40 સીટોની પ્રવેશ ક્ષમતા સાથે મંજૂરી આપવામાં આવી છે. આ મંજૂરી યુનિવર્સિટીના શૈક્ષણિક માળખું, ગુણવત્તાસભર શિક્ષણ, લાયકાત ધરાવતા ફેકલ્ટી સ્ટાફ તેમજ આધુનિક સુવિધાઓ પ્રત્યેના વિશ્વાસનું પ્રતિબિંબ છે. પ્રધાનમંત્રીની અપીલના પગલે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ દીવ પ્રશાસન દ્વારા સપ્રમાણ ઇંધણ વપરાશ અને પર્યાવરણ સંરક્ષણ માટે જાહેર અપીલ કરવામાં આવી છે. જે અંતર્ગત દમણમાં દેવકા સ્થિત નમો પથ અને જમપુરના રામસેતુ વિસ્તારમાં હવે માત્ર ઇલેક્ટ્રિક વાહનો, સાયકલ અને પદયાત્રીઓને જ પ્રવેશ મળશે. આ નવી વ્યવસ્થા આગામી 18 મેથી અમલમાં આવશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળશે. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે જૂનાગઢમાં વિશ્વનું ઉચ્ચ ગુણવત્તાનું રાષ્ટ્રીય વન્યજીવ સારવાર કેન્દ્ર નિર્માણ પામશે. ઘઉંની ટેકાના ભાવે ખરીદીની સમયમર્યાદા 15 જૂન સુધી વધારવામાં આવી. સુરતમાં ગેરકાયદેસર કેદ 86 સગીર સહિત 93 લોકોને બચાવી લેવાયા. રાજ્યના લોકોને આજથી ગરમીમાં આંશિક રાહત મળવાની શક્યતા અને એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ભારતના અજિત નારાયણે 2 ચંદ્રક જીત્યા. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.
3: આપે હમણાં જ અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ સાંભળ્યું. હવે સાંભળીએ પ્રાયોજિત કાર્યક્રમ મદદ હમારી મંઝિલ આપકી.
4: રજૂ કરીએ છીએ અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રાયોજિત રેડિયો કાર્યક્રમ મદદ અમારી મંઝિલ તમારી.

0: આપવા.
1: નમસ્કાર અને તમારું હાર્દિક સ્વાગત છે તમારા પોતાના કાર્યક્રમ મદદ અમારી મંજિલ તમારીમાં. હું છું તમારો સાથી અનમોલ.
2: અને હું છું રોઝી. શ્રોતાઓ, છેલ્લા એપિસોડમાં આપણે વાત કરી હતી પારસી સમુદાયના ગૌરવશાળી વારસાની, તેમના દેશ પ્રત્યેના યોગદાનની અને એ શાંત સંકટની જે આ સમુદાયની ઘટતી વસ્તીના રૂપમાં સામે છે. તે એપિસોડને આપ સૌનો ઘણો પ્રેમ મળ્યો.
1: અને આજે આપણે એ જ સફરને એક ડગલું આગળ લઈ જઈ રહ્યા છીએ. આજનો આખો એપિસોડ એક એવા વિષયને સમર્પિત છે જેના વિશે લોકો જાણવા તો માગે છે પણ પૂછતા ખચકાય છે. આજના આ એપિસોડમાં ત્રણ ખાસ વસ્તુઓ છે. પહેલું, એક વિશેષ ઇન્ટરવ્યુ સેશન જેમાં સામાન્ય લોકો પોતાના દિલની વાત ડોક્ટરને કહેશે. બીજું, એક રોચક અને જરૂરી સેગમેન્ટ સવાલ તમારો જવાબ અમારો. અને ત્રીજું, ભાવપૂર્ણ ફિક્શન ડ્રામા.
2: તો શ્રોતાઓ, તૈયાર થઈ જાઓ સાંભળવા માટે દિલની વાત ડોક્ટરની સાથે.
0: ડગલા ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા.
1: શ્રોતાઓ, આજે આપણા સ્ટુડિયોમાં પધાર્યા છે ડોક્ટર હિના, જે ફર્ટિલિટી અને મહિલા સ્વાસ્થ્યના નિષ્ણાત છે અને જીઓ પારસી યોજના સાથે જોડાયેલા છે. તેમની સાથે બેઠા છે અમારા ત્રણ ખાસ મહેમાન જે સીધા પોતાના દિલની વાત લઈને આવ્યા છે. ડોક્ટર હિના, આપનું સ્વાગત છે.
3: શુક્રિયા અનમોલજી, મને ખુશી છે કે આજે આપણે આ વિષય પર ખુલીને વાત કરી રહ્યા છે. એ જ તો સૌથી જરૂરી છે, વાત કરવી.
2: બિલકુલ ડોક્ટર સાહેબા, તો શરૂ કરીએ છીએ. આપણા પહેલા મહેમાન છે રુસ્તમ. રુસ્તમજી, તમે શું જાણવા માંગો છો?
4: ડોક્ટર સાહેબા, મારી ઉંમર 38 વર્ષ છે. લગ્નને 5 વર્ષ થઈ ગયા, બાળક નથી થયું. લોકો કહે છે હવે બહુ મોડું થઈ ગયું છે. શું ખરેખર મોડું થઈ જાય છે?
3: રુસ્તમજી, આ સૌથી વધુ પૂછવામાં આવતો સવાલ છે અને મારો જવાબ છે ના, મોડું નથી થયું. 40 ની ઉંમર સુધી અને ઘણા કિસ્સાઓમાં ત્યાર પછી પણ સફળ ઈલાજ થઈ ચૂક્યા છે. જે લોકો કહે છે મોડું થઈ ગયું તે જાણકારીના અભાવે કહે છે. સાચો સમય એ છે જ્યારે તમે આગળ આવો, અને તમે આવ્યા એ સૌથી મોટું ડગલું છે.
4: ઓ, શુક્રિયા ડોક્ટર.
1: આપણા બીજા મહેમાન છે દિનાઝ. દિનાઝજી, તમારો સવાલ.
5: ડોક્ટર, હું 3 વાર IUI કરાવી ચૂકી છું, દર વખતે નિષ્ફળ રહી. હવે મન થાય છે કે બસ છોડી દઉં. શું માનસિક થાક પણ ઈલાજ પર અસર કરે છે?
3: દિનાજી, તમે બહુ જરૂરી વાત કહી. હા, માનસિક થાક સીધી શરીર પર અસર કરે છે. જ્યારે મન તૂટેલું હોય ત્યારે હોર્મોન્સ પણ પ્રભાવિત થાય છે. એટલા માટે જ જીઓ પારસી યોજનામાં માત્ર શારીરિક ઈલાજ નહીં પણ મનોવૈજ્ઞાનિક પરામર્શ પણ એટલો જ જરૂરી હિસ્સો છે. તમારો થાક સાચો છે, પણ આ થાક અંત નથી, આ માત્ર એક પડાવ છે.
5: ડોક્ટર, કાશ આ વાત પહેલા કોઈએ કહી હોત.
3: એટલે જ તો આજે આપણે અહીંયા છીએ.
0: ડગલા ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા.
2: મિત્રો, હવે આવીએ છીએ આજના કાર્યક્રમના અમારા સૌથી રોજક સેગમેન્ટ પર, સવાલ તમારો જવાબ અમારો. આ એ સવાલો છે જે લોકો પૂછવા માંગે છે પણ અવારનવાર ખચકાય છે, એટલે જ આજે તેમના સવાલો અમે તમને પૂછીશું. ડોક્ટર હિના, તૈયાર છો?
3: હા, બિલકુલ તૈયાર છું.
1: તો પહેલો સવાલ, IUI અને IVF માં શું તફાવત છે અને કયું શ્રેષ્ઠ છે?
3: બહુ સારો સવાલ. IUI એટલે ઇન્ટરાયુટેરિન ઇન્સિમિનેશન. આ એક સરળ પ્રક્રિયા છે જેમાં શુક્રાણુને સીધા ગર્ભાશયમાં પહોંચાડવામાં આવે છે. IVF એટલે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન, જેમાં અંડકોશ અને શુક્રાણુને શરીરની બહાર મેળવીને ભ્રૂણ બનાવવામાં આવે છે અને પછી ગર્ભાશયમાં રાખવામાં આવે છે. અને કયું શ્રેષ્ઠ છે તે દરેક વ્યક્તિની સ્થિતિ પર આધાર રાખે છે. એટલા માટે પહેલા ડોક્ટરને મળવું જરૂરી છે.
2: બીજો સવાલ ડોક્ટર, શું થાઇરોઇડ હોવા પર માતા બનવું મુશ્કેલ છે?
3: હા, થાઇરોઇડ એક પડકાર જરૂરી છે પણ દિવાલ નથી. યોગ્ય દવાઓ અને દેખરેખથી થાઇરોઇડને નિયંત્રિત કરી શકાય છે અને સફળ ગર્ભધારણ શક્ય છે. અમારી પાસે આવા ઘણા સફળ કિસ્સાઓ પણ છે.
1: જી જી જી. તો હવે આ ત્રીજો સવાલ છે, જીઓ પારસી યોજનામાં અરજી કેવી રીતે કરવી?
3: અરે, એ તો અત્યંત સરળ છે. પરિયોજનાનો સીધો સંપર્ક કરો. આવકનું પ્રમાણપત્ર, લગ્નનું પ્રમાણપત્ર અને પ્રાથમિક મેડિકલ રિપોર્ટ, બસ આટલું જ જોઈએ. અમારી ટીમ દરેક ડગલે તમારી સાથે રહે છે અને જેમની આવક 15 લાખ થી ઓછી છે તેમનો પૂરો ખર્ચ સરકાર ઉઠાવે છે.
0: ડગલા ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા.
1: ભાઈ, ડોક્ટર હિનાએ તો મનમાં દબાયેલા તમામ સવાલોના જવાબ બહુ જ બેબાકીથી આપી દીધા. ચાલો હવે તમને સીધા લઈ જઈએ ઝરીનના ઓરડામાં, જે પોતાના માટે ચા બનાવી રહી છે અને તેના પતિ સાથે વાતચીત કરી રહી છે.
5: પહેરુઝ, આજે ડોક્ટર પાસે ચાલશો?
6: શા માટે? 2 વર્ષથી જઈ રહ્યા છીએ, શું ફરક પડ્યો?
5: ફરક એટલે નથી પડ્યો કારણ કે આપણે સાચી જગ્યાએ નહોતા ગયા. શિરીને જણાવ્યું કે જીઓ પારસી યોજના હેઠળ એક કાઉન્સેલિંગ સેન્ટર ખુલ્યું છે, ત્યાં ડોક્ટર પણ છે અને કાઉન્સેલર પણ.
6: શિરીન, હવે કેટલી આશા રાખીએ?
5: જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી. બહેરોઝ, યાદ છે દાદી કહેતા હતા, અગ્નિ ક્યારે હાર નથી માનતી, આપણે પણ નહીં માનીએ.
7: આપ બંનેનું આવવું બહુ જરૂરી હતું. જણાવો, ક્યારથી પ્રયત્ન કરી રહ્યા છો?
6: 3 વર્ષથી, 2 IUI થઈ ચૂક્યા, બંને ફેલ.
7: બહેરોઝજી, તમારા અવાજમાં જે થાક છે તે મને સંભળાઈ રહ્યો છે, પણ હું તમને એક વાત પૂછું. જ્યારે તમારા પરદાદાએ આ દેશ બનાવવામાં હાથ મેંચ્યો, જ્યારે હોમી ભાભાએ પરમાણુ વિજ્ઞાનમાં દેશનું નામ રોશન કર્યું, શું તેમણે પહેલા પ્રયત્નમાં હાર માની લીધી હતી? તમે એ જ સમુદાયના છો, એ જ જીદ, એ જ હિંમત તમારા લોહીમાં છે, અને આ વખતે તમે એકલા નથી. સરકાર છે, આ યોજના છે, અમે છીએ.
3: અને જરીનજી,
5: જી,
3: તમે 3 વર્ષ સુધી જે હિંમત રાખી તે અસાધારણ છે. તમારું મન થાક્યું છે, એટલા માટે આજથી આપણે માનસિક પરામર્શ પણ સાથે સાથે શરૂ કરીશું. શરીર અને મન બંને એ સાથે ઠીક થવાનું છે.
5: શુક્રિયા ફરીદાજી, પહેલી વાર લાગ્યું કે કોઈ ખરેખર સમજી રહ્યું છે.
6: શરીન, શું થયું?
5: વાંચો.
6: શરીન,
5: આપણું આંગણું હવે સૂનું નહીં રહે.
6: એક નવી સવાર.
0: ડગલા ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા.
2: શ્રોતાઓ, આ હતી એક નવી સવાર, એક કાલ્પનિક વાર્તા જે અસલી ઘરોમાંથી લેવામાં આવી છે.
1: શ્રોતાઓ, આજે ડોક્ટર હિનાએ જે વાત કહી તે યાદ રાખજો, તમારું દર્દ સાચું છે પણ તમે એકલા નથી. જીઓ પારસી યોજના માત્ર એક સરકારી કાર્યક્રમ નથી, આ એક આખા સમુદાયને જીવંત રાખવાનો સંકલ્પ છે.
2: જો તમારા મનમાં કોઈ સવાલ હોય તો આજે જ જીઓ પારસી પરિયોજનાનો સંપર્ક કરો, કાઉન્સેલિંગ લો, ડોક્ટરને મળો, કારણ કે દરેક સવાલનો જવાબ છે અને દરેક અંધારા પછી એક નવી સવાર જરૂર આવે છે.
1: તો સાંભળતા રહો તમારો પોતાનો કાર્યક્રમ,
2: મદદ અમારી, મંઝિલ તમારી. નમસ્કાર.

0: આ હતો પ્રાયોજિત કાર્યક્રમ મદદ હમારી મંઝિલ આપકી. શ્રોતા મિત્રો, હવે સાંભળીએ કાર્યક્રમ ચિત્રલોક.
1: સબ બચ્ચે સીના તાન કર સામને ખડે હો ગયે ઓર સીમા સુરક્ષા કી દીવાર ખડી હો ગઈ. વિવિધ ભારતી પર હર રવિવાર કી શામ 7 બજે હોતી હૈ સૈનિકો કી શૌર્ય ગાથા. કહાનિયા અદમ્ય સાહસ કી, કહાનિયા દેશ કે લિયે કુરબાન હો જાને કે જસ્બે કી. ગાથા દેશ કે જાબાઝ ફૌજીઓ કે શૌર્ય કી, સૈનિકો કી શૌર્ય ગાથા.

0: चित्रलोक कार्यक्रम के बाकी गाने सुनिए इस अंतराल के बाद।
1: અમે મહિનો અસહ્ય ગરમીનો મહિનો એસી કુલરનો વપરાશ વધી જાય તો તેની સામે લાઇટ બિલમાં પણ વધારો જ વધારો. અરે ફરિયાદ શાના માટે કરો છો? આ ફરિયાદનો એક જ ઉપાય, આજે જ ઘરે સૌર ઊર્જા લગાવો ને મેળવો વીજ બિલમાં રાહત જ રાહત. પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુક્ત વીજળી યોજનામાં આ યોજના અંતર્ગત દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ઉજવી રહી છે મે મહિનો સૌર ઊર્જાનો મહિનો. તો આજે જ ઘરે સૌર ઊર્જા લગાવો ને બનાવો મે મહિનાને ઠંડકનો મહિનો. આ યોજના અંતર્ગત મળશે 78,000 સુધીની સબસિડી, બાકીનો ખર્ચ ફક્ત 4 કે 5 વર્ષમાં વસૂલ. ઉપરાંત રૂપટોપનું લાંબુ આયુષ્ય, મિનિમમ મેન્ટેનન્સ, મોટી બચત, પર્યાવરણને અનુરૂપ ઉર્જાનો સ્ત્રોત પણ ખરો. તો સૌર ઉર્જા લગાવો અને વીજ બિલમાં રાહત મેળવો. વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર 19123 પર સંપર્ક કરો.
0: ચિત્રલોક કાર્યક્રમ મેં આઈએ સુનતે હૈ અગલા ગાના ભૂલ ભુલૈયા 3 ફિલ્મ સે.

જગ્યા અને બને તો ઠંડક વાળી જગ્યાએ રહો. ઇમરજન્સી માં ડોક્ટર નો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂ ના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.

0: इस साल अभिनेत्री जूही चावला के साथ माधुरी की फिल्म आई गुलाब गैंग, जिसमें वुमन एक्टिविस्ट के रोल में उनके सशक्त अभिनय की बहुत सराहना हुई।
1: जैसे तिल में तेल है, जो चकमक में आग, तेरा साइन तुझ में है, तू जाग सके तो जाग। जुर्म जुर्म होता है और इंसाफ इंसाफ होता है। हमारे यहाँ कहावत है, डंडा सबका पीर होता है।
0: 2018 में माधुरी दीक्षित।
2: मित्रों, आ આકાશવાણી છે, વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું સુરત કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે. હવે સાંભળીએ પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા.
3: આ પ્રોગ્રામના પ્રાયોજક અનુરૂપ વિવાહ સંસ્થા.
4: નમસ્તે, અનુરૂપ વિવાહ સંસ્થા દ્વારા પ્રસ્તુત શોધ અનુરૂપ જોડેદારની આ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો એપિસોડ ખાસ છે, કારણ કે વિશ્વાસ, પરંપરા અને સમય સાથે બદલાતા પ્રવાસનો સુંદર સંગમ એવા અનુરૂપ વિવાહ સંસ્થા એ આ વર્ષે 51 વર્ષ પૂર્ણ કર્યા છે. આજે અનુરૂપના મેનેજિંગ ડાયરેક્ટર ડોક્ટર ગૌરી કાનેટકર આ પ્રવાસ વિશે વાત કરવા માટે આપણી સાથે છે. ગૌરીબેન, નમસ્તે.
5: નમસ્તે, કેમ છો ગુજરાત?
4: આજે અનુરૂપ આટલા મોટા સ્વરૂપમાં આપણી સમક્ષ છે, પણ આ પ્રવાસની શરૂઆત જ્યાંથી થઈ તે યાદો તરફ પાછા વળીને જુઓ છો તો ખરેખર શું ચિત્ર ઊભું થાય છે?
5: સાચું કહું તો મને ખૂબ સંતોષ થાય છે. 1975 મારા સાસુજી અંજલિબેન કાનેટકરે અનુરૂપ સ્થાપિત કર્યું. તે વખતે પાત્રોની માહિતી એક ચોપડીમાં લખવામાં આવતી હતી અને એના દ્વારે અનેક કુટુંબોના સપના સાકાર થયા હતા. આશરે 26 પહેલેમાં આ જવાબદારી લીધી અને કાર્યને એક નવી દિશા આપવાનો પ્રવાસ કર્યો. ત્યાર પછી અમારી આગામી પેઢી પણ આ પ્રવાસમાં જોડાઈ.

0: અપડેટેડ સ્વરૂપનો ઉપયોગ હજારો સભ્યો કરી રહ્યા છે.
1: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા, 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800-2677-991 આ નંબર પર, 1800-2677-991 અને વેબસાઇટ www.anurupvivah.com. આજના બદલાતા સમયમાં લગ્ન કરવા જેટલું મહત્વપૂર્ણ છે એટલું જ મહત્વપૂર્ણ છે લગ્ન ટકી રહેવા અને ખેલવા. અનુરૂપ આ સફરને કેવી રીતે ટેકો આપે છે?
0: અમારો સૂત્ર છે કે અનુરૂપ લગ્નને રૂપ આપે અને તે ટકી રહે અને ખીલે. તેથી જ અમે ફક્ત પાત્રોની સૂચિ આપવાનું કાર્ય નથી કરતા. લાઈફ પાર્ટનર શોધવાની સફરને સરળ બનવાના માટે અમે વ્યક્તિગત માર્ગદર્શન તથા કાઉન્સેલિંગ આપીએ છીએ અને વિવિધ ઇવેન્ટ્સ અને રૂબરૂ વાત મેચમેકિંગના કાર્યક્રમો ગોઠવીએ છીએ. અમે દર વર્ષે ભારત અને વિદેશમાં લગભગ 100 કાર્યક્રમનું આયોજન કરીએ છીએ. 2014 થી અમે યુએસએ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુકે, જર્મની અને ન્યુઝીલેન્ડ જેવા દેશોમાં રૂબરૂ આ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છીએ.
1: ગૌરીબેન, અને તાજેતરમાં અનુરૂપે નવા સમુદાયો સુધી પણ તેની સેવાઓ વિસ્તારવાનો નિર્ણય લીધો?
0: હા, કોવિડ પછી એવો વિચાર આવ્યો કે અમે આટલા વર્ષોથી મરાઠી સમુદાયને જે સેવા આપી રહ્યા છીએ તે અન્ય સમુદાયોને પણ આપવી જોઈએ. મરાઠી ગુજરાતી સંબંધોની નિકટતાને ધ્યાનમાં રાખીને 2023 ગુજરાતી શાખા શરૂ કરવાના આવી. આ નવા પ્રવાસને પણ ખૂબ સરસ પ્રતિસાદ મળી રહ્યો છે. ગુજરાતીઓ અમારા વિદેશમાંના ઇવેન્ટ્સમાં પણ ભાગ લે છે.
1: ગૌરીબેન, આ આખી સફર પર પાછા વળીને જોતા તમને સૌથી વધુ સંતોષ શાનો લાગે છે?
0: અમારા માટે સૌથી મોટો આનંદ સ્થાયી સંબંધો છે. દર વર્ષે આશરે 7000 લગ્નો અનુરૂપ દ્વારા ગોઠવાય છે. આજ અમારા કામ માટે સાચી પ્રેરણા છે.
1: ગૌરીબેન, અનુરૂપ વિવાહ સંસ્થાને તેના ભવિષ્યના પ્રયાસો માટે શુભકામનાઓ.
0: ધન્યવાદ.
1: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા, 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800-2677-991 આ નંબર પર, 1800-2677-991 અને વેબસાઇટ www.anurupvivah.com.
2: નિર્માણની સંકલ્પના બા એમ જોગલેકર.
3: આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા.
4: ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી.
3: વન 101.1 મેગાહર્ટ્સ પર આપ છો સુરત એફએમ સાથે. મિત્રો, હવે સમય છે તમારી વાતો અને પસંદગીના ગીતો સાંભળવાનો, એટલે કે ફોન ઇન પ્રોગ્રામ હેલો સુરત એફએમ સ્પીકિંગ, જે આપના માટે આજે લઈને આવે છે ખ્યાતિ પટેલ.

0: હેલો, સુરત એફએમ સ્પીકિંગ, કોણ બોલો? હા, થેન્ક યુ થેન્ક યુ. ને બસ આવી જ રીતે રેડિયો સાંભળતા રહેજો અને આકાશવાણી સાથે જોડાયેલા રહેજો.
1: હા મેડમ.
0: તો બોલો, ગીત કયું સાંભળવાના?
1: ચલો મૂકી દેજો, જન્મ જન્મ કા સાથ હે.
0: આ રેડિયો માટે કેતા એવું લાગે છે?
1: હા, રેડિયો છે જ ને, અમારા જન્મ જન્મ નો સાથ છે મેડમ. આજે બધા તમે કામ કરો સુરત એફએમ માં, મનોરંજન આપો છો, તમને બધા શુભકામના આપું છું.
0: થેન્ક યુ થેન્ક યુ. ચાલો તો સંભળાવી દઉં તમને તમારી પસંદગીનું ગીત, સાંભળતા જ સુરત એફએમ.
1: આવજો મેડમ.
0: આવજો.

0: ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
1: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રાશન કાર્ડ ને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.

0: સુરત એફએમ સ્પીકિંગ, કોણ બોલો છો?
1: મેં અનિલ મહેતા, સુરત ગુજરાત થી, ગોવા તાલુકાના બિલકડી ગામ થી.
0: કેમ છો અનિલભાઈ?
1: બસ એકદમ મજામાં છું. સિસ્ટર તમારું નામ શું છે?
0: હું ખ્યાતિ બોલું.
1: ખ્યાતિ પટેલ, ઓકે.
0: હાજી હાજી. બીજું શું ચાલે નવા જૂની માં અનિલભાઈ?
1: નવા જૂની માં તો અત્યારે લગ્ન ની સિઝન ચાલે છે ખ્યાતિ બેન, એટલે અમે અત્યારે પણ લગ્ન માં જવાની તૈયારી છે. અમારે 2 વાગે આજે અત્યારે અમે મેરેજ માં જવાના છે. ફ્રેન્ડ ના લગ્ન છે એટલે બસ એકદમ તૈયારી થઈ ગઈ છે. ખુબ જ તડકો છે, બહુ તાપ લાગે છે, એટલે અમે બધા 2 વાગ્યા પછી જાન લઈને નીકળવાના છે.
0: બરાબર. પણ છત્રી લઈને જવું પડે જાન માં?
1: છત્રી તો હવે સારું ના લાગે, પણ હવે બહુ ધૂપ છે એટલે એનાથી બચવા માટે કઈ ને કઈ છાયડા નો ઉપયોગ કરશું. અને ડીજે પણ છે, અને ડીજે માં થોડી વાર નાચવાનું પણ કરશું. પણ કોઈક જગ્યાએ છાયડા જઈને ઉભી રાખીશું ને ત્યાં નાચશું. અને ઠંડુ પાણી, ઠંડા પીણા પણ ખાયું. અને સાથે સાથે મારામાં એવું કે સૌથી પહેલા તો અમે ત્યાં છોકરી પક્ષ માં જશું, એટલે ત્યાં જઈને પહેલા અમે જમવા જશું.
0: બરાબર.
1: જમીને પછી થોડી વાર અડધો કલાક આરામ કરીને પછી ડીજે ચાલુ કરીને પછી વરઘેરા માં અમે જોડાઈશું.
0: એટલે નિરાંતે તમને થોડો આરામ થઈ જશે, પછી તમારે એનર્જી વાપરવાની છે. અને
1: સાંજે 5 થી 6 વાગ્યા સુધી માં મંડપ નીચે પહોંચવાનું હોય છે.
0: ચાલો તો મજા આવવાની છે તમને આજે તો.
1: મજા આવશે.
0: અને તમને તો મેરે યાર કી શાદી હૈ અત્યારથી સંભળાય.

0: તું હશે
1: ને, અને હું પોતે ડીજે પણ ઓપરેટિંગ કરું છું, મારે ડીજે પણ વગાડવાનું.
0: ચાલો ફાઇન ફાઇન, તો મજા કરી આવો લગ્નમાં અને ડાન્સ કરજો બરાબર. ગીત કોણ સાંભળવાના આજે સુરત એફએમ પર?
1: સુરત એફએમ પર મારે ગોવિંદાનું ગીત સાંભળવું છે.
0: તો અનિલભાઈ સાંભળાવી દઉં તમને તમારી પસંદગીનું ગીત, સાંભળતા જ સુરત એફએમ આવજો.
1: ઓકે, થેન્ક યુ.

0: What is mobile number? What is your smile number?
1: What is your style number?
2: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે, સાંભળવાનું ચૂકશો નહીં.
3: હરરોજ સુબહ 7 બજે જરૂર સુનિએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વેકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
4: હેલો, સુરત એફએમ સ્પીકિંગ, કોણ બોલો?
5: પિયુષભાઈ બોલું.
4: ક્યાંથી બોલો પિયુષભાઈ?
5: નડી બોલું મેડમ. મારા વાઈફ નું નામ છે કલ્પના, મારા એક છોકરા એક છોકરી પણ છે, મારા છોકરા નામ પ્રિન્સ છે અને મારી બેબી નું નામ છે ઇતવી છે. હમણાં એમનું રિઝલ્ટ સારું આવેલું છે મેડમ, છેલ્લો રેન્ક આવેલો છે 4th ધોરણ નો, ને મારી બેબી ના 92% આવેલા છે મેડમ.
4: ચાલો સરસ, અભિનંદન કેજો અમારા તરફ થી.
5: થેન્ક યુ થેન્ક યુ.
4: આપો
5: મેડમ એમને ફોન.
4: હા આપો. હેલો હેલો પ્રિન્સ બોલો.
6: હા,
4: તમને કોંગ્રેચ્યુલેશન્સ, ફર્સ્ટ રેન્ક આવ્યો પપ્પા કે. તો પપ્પા એ પાર્ટી આપી કે નહીં પ્રિન્સ ને? ચોકલેટ આપી, આઈસ્ક્રીમ ખવડાવી? ચોકલેટ આપી, નાની કે મોટી? પછી તે બેન ને અડધી આપી કે નહીં આપી? હા આપો.
7: હેલો,
4: હેતુ હમણાં વેકેશન માં શું કરો તમે?
7: દીકરા જઉં છું કમ્પ્યુટર નો કોર્સ છે બધું.
4: તો રમવા નથી જતા?
7: રાત્રે
4: રાત્રે રમવાનું, ફૂલ રેકેટ કે ક્રિકેટ? હા ચાલો સરસ, તો નવું નવું શીખવાનું એ તો સારી બાબત છે, પણ વેકેશન ને એન્જોય પણ કરવાનું હા ને, રમવાનું થોડું આપો પપ્પા ને.
5: હેલો.
4: હા જી બોલો બોલો.
5: બીજું કઈ નઈ મેડમ, અમને વેકેશન ડાયમંડ માં કર્યું, મેં ડાયમંડ માં જોબ કરું છું.
4: તો હવે દીકરા દીકરીનું વેકેશન, તમારું વેકેશન, તો કશેક ફરી આવો.
5: ફરી આવ્યો મેડમ, થોડું ફરી આવ્યો, જોવાની ઈચ્છા થાય છે.
4: નાનો નાનો બ્રેક લઈએ ને તો આપણે બી રિફ્રેશ થતા રહીએ ને.
5: સારું રહે સારું. હા માઇન્ડ ફ્રેશ રહે મેડમ.
4: હા જી હા જી. ચાલો તો બોલો, ગીત કયું સંભળાવવા છે સુરત એફએમ પર?
5: તમારા હિસાબે ફેમિલી વિશેનું ગીત મૂકી દઉં મેડમ?
4: ચાલો તો તમને સંભળાવી દઉં તમારી પસંદગીનું ગીત, સાંભળી દઉં સુરત એફએમ.
5: થેન્ક યુ મેડમ,
4: આવજો.

0: वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट। હેલો, સુરત એફએમ સ્પીકિંગ, કોણ બોલો?
1: મને છે ને ગાયન સાંભળવું છે, મારું નામ પ્રીતિ છે. સલમાન ખાન નું ગાયન સાંભળવું છે.
0: સલમાન ખાન નું ગીત સંભળાવું, પણ તમે ક્યાંથી બોલો છો એ તો કહો મને.
1: પરત પાટીએ સલમાન ખાન નું ગાયન સાંભળવું છે.
0: શું છે, કશેક બહાર નીકળ્યા છો આજે?
1: હા, બધું લેવાનું છે ને, ઘરનો સામાન, એના માટે બહાર નીકળેલા છે. વસ્તુ લેવાની છે ને એટલા માટે.
0: તે તમે વસ્તુ લેવા નીકળો તે ઘરેથી લિસ્ટ બનાવીને જાઓ કે કેમ? તમે બદામ બરાબર ખાધી લાગે છે નાનપણ માં,
1: એ તો મમ્મીએ ખવડાવી જોઈને.
0: હા, એટલે યાદ શક્તિ એકદમ તેજ છે. બધાની જન્મ તારીખો પછી લગ્ન તિથિઓ બધું તમને યાદ રહેતું હશે પરિવાર માં? પ્રીતિબેન, અત્યારે નીકળ્યા છો તે એકલા કે હસબન્ડ સાથે
1: નીકળ્યા?
0: હસબન્ડ સાથે નીકળ્યા. ત્યાં ગરમીમાં છાસ કે સોડા એવું કઈ પીધું કે નહીં રસ્તામાં?
1: સિકંજી પીધું ને.
0: સિકંજી પી લીધું, જોયું, મને ખબર પડી ગઈ.
1: સિકંજી પી લીધું, ગરમી તો જો કેટલી છે.
0: તે પછી બધું ઓઢીને નીકળ્યા છો ને દુપટ્ટો ને?
1: હા હા.
0: અને હસબન્ડ ને
1: તો રાખવી જ પડે ને, એ તો ઘરમાં કોણ જોવાનું.
0: એ વાત તો સાચી છે, આપણે બીમાર પડીએ તો બધું તંત્ર અટવાઈ જાય,
1: બધું અટવાઈ જાય ને, ને તો સ્ટ્રોંગ રહેવું જ પડે ને.
0: હાજી હાજી, ને અમારા પ્રીતિબેન તો એકદમ સ્ટ્રોંગ છે. ખુશ રહીએ ને એટલે સારું રહે, એટલે તબિયત બી ઓછી બગડે.
1: હસતા રહેવાનું બસ.
0: તો બસ
1: રહેવાનું ને હસાવ્યા કરવાનું.
0: તો બસ પ્રીતિબેન, આમ જ ખુશ રહો અને લાઈફ ને એન્જોય કરો. અને બોલો, ગીત કયું સંભળાવો આજે સુરત એફએમ પર?
1: સલમાન ખાન નું ગીત દેજો.
0: હાજી હાજી, ચાલો પ્રીતિબેન, તો સંભળાવી દઉં તમને તમારી પસંદગીનું આ ગીત. સાંભળતા આજે સુરત એફએમ આવજો.
1: થેન્ક યુ.

0: મનસુખભાઈ ક્યાં ચાલ્યા?
1: કચેરીએ દીકરાની નોકરી માટે જાતિનું પ્રમાણપત્ર કઢાવવા.
0: અરે મનસુખભાઈ, હવે ક્યાંય જવાની જરૂર નથી, ફોન કાઢો અને કામ પૂરું કરો.
1: હે, ફોન થી શું થાય?
0: સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ, ઘરે બેઠા અરજી કરો, ડોક્યુમેન્ટ અપલોડ કરો અને ઓનલાઈન ફી ભરો. લો, થઈ ગયું કામ.
1: અરે વાહ, તો હવે કચેરીએ જવાનું નહીં ને ફોન પર ફટાફટ કામ.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડ ને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
3: હેલો,
4: હા જી, સુરત એફએમ સ્પીકિંગ, કોણ બોલો?
3: હા, રાજેશભાઈ બોલ. મેડમ, માટી ફરિયાદ બોલ. મેડમ
4: બોલો, કેમ છો? મજામાં?
3: મજામાં મેડમ.
4: આજે કેમ ધીમા ધીમા અવાજે બોલો છો? મૂડ નથી કે શું?
3: ના ના, મૂડ છે એટલે તો ફોન કર્યો.
4: મૂડ છે એટલે જ તો ફોન કર્યો. તમ
3: કેટલી પણ બોલો.
4: હા જી, હા જી. મે કો દોસ્તાર કોઈ મળવાની આવી એવું નહીં થયું ને આજે?
3: ના ના ના, બાપના 5 વાગે મે જીરા રહું ને. એક ફ્રેન્ડ આવે તો બીજો આવે, બીજા ને ફોન કરે તો એના આવી જતો આવવાનો છે. એ કે માડી નહીં આવે ઘરે કામ માટે, પછી તો પછી નહીં આવે.
4: પણ ભલે દૂર ગયા, પણ જો તમારી ફ્રેન્ડશિપ તો છે ને, બધા મળે છે એકબીજાને.
3: જવાનું
4: ભેગા થાવ એટલે તો વાતો ખૂટતી નહી હશે તમારી.
3: કોમેડી માં તો મેં છું, બધા
4: મને તમારો ડાયલોગ યાદ છે. ટેન્શન લેવાનું નહીં, પણ આપતા નથી ને કોઈ પાછું?
3: ના ના ના, એ તો બધા હસાવતો જવું. પ્રિય, તમારો એફએમ સાંભળ્યા આખો દિવસ. મારે એફએમ વગર ચાલે નહીં, કારણ કે ઠંડામાં મને એફએમ વગર દિવસ મારો પતા નહીં. તમારું એફએમ તો મને બાર બાર ની બધી વાતો જાણવાની મળે. તું
4: તમે કેટલા 10 દોસ્તાર કીધા ને?
3: હા,
4: તે પણ 11 દોસ્તાર નું નામ લેવાનું ભૂલી ગયા તમે. હા, એટલે થયો કે નહીં? એના વગર બી તમને ચાલતું નથી. લે, તમારો સુરત એફએમ ફ્રેન્ડ છે ને, તો બોલો. આ ફ્રેન્ડ તમને આજે કયું ગીત સંભળાવે?
3: અરે છે ને મેડમ, પેલું મારા જીવના.
4: ચાલો તો સંભળાવી દઉં તમને તમારી પસંદગીનું ગીત. સાંભળતા જ સુરત એફએમ.
3: થેન્ક યુ મેડમ.

0: हर घर की वाणी आकाशवाणी, हर दिल की वाणी आकाशवाणी, और दिलों को जोड़ने के लिए हम आ रहे हैं बस एक क्लिक पर। हमारे स्टेशंस लाइव, मन की बात, संगीत, ड्रामा, स्पोर्ट्स, पल पल की भरोसेमंद खबर, हमारे वेबसाइट akashvani.gov.in पर। नया भारत, नया आकाशवाणी।
1: हेलो
2: हेलो, सूरत एफएम स्पीकिंग, कौन बोलो आप?
1: मेरी मैं उदासी बोलो।
2: केम छो मेरी?
1: हाँ बस मजामा, हमें जॉब करती है सिलाई
2: में। जॉब करो छो?
1: सवार ना 9 થી હાંજે 7 વાગ્યા।
2: બોલો બીજું શું કરવું ગમે મેરીને?
1: સુખતા કઈ નહીં, બસ કામ કરવાનું હાર લાગે તો હમણે તબિયત નથી સારી લાગતી। હા હમણે જરાક ગરમી વધારે પડે ને એટલે તબિયત નથી સારી।
2: તે પણ પછી પાણી ને બધું બરાબર પીવો છો કે નહીં? લીંબુ શરબત છાસ
1: બરાબર, દવા બી ચાલુ। અમે અહીંયા બધા સાથે જ મળીને જોબ કરીએ। કલાબેન છે, કાચ બટન કરે, પછી મંગળાબેન છે, મીનાબેન છે, વિક્ટોરિયાબેન છે, ઓરુમિલાબેન છે, શેઠ છે, સીજુભાઈ છે।
2: ઘર નજીક છે બધાના?
1: હા બધાના નજીક જ છે, બહુ એટલું દૂર નથી। સૌથી પહેલા તો અમારા શેઠ જ આવી જાય। અમે અહીંયા ઉદના ગામમાં રહીએ, અમારાથી પહેલા તો મારી બેન છે તે આવી જાય, અમારું બધું એક પરિવાર જેવું।
2: હાજી હા, ને એવું તો એવું જ હોય ને। તો કેટલા વર્ષોથી સાથે છો બધા?
1: મને આજે 15 વર્ષ થઈ ગયા।
2: 15 વર્ષ થી એક જ જગ્યા પર છો એટલે કામ ફાવી
1: ગયું, એટલે ઘર ના જેવું છે।
2: હા એટલે કામ પણ ફાવી ગયું અને તેનું વાતાવરણ પણ અનુકૂળ થઈ ગયું, બરાબર ને? બરાબર। તો મેરી બોલો, પછી આજે ગીત કયું સંભળાવું તમને સુરત એફએમ પર?
1: તમારા પસંદ નું મૂકી દેજો કઈ સારું।
2: ચાલો તો સંભળાવી દઉં તમને મારી પસંદગી નું આ ગીત, સાંભળતા જ સુરત એફએમ આવજો।

0: આપ સુરતમાં હો કે સુરતથી દૂર,
1: સુરત એફએમ 101.1 ના તમારા ફેવરિટ પ્રોગ્રામ્સ
0: કદી નહીં રહે તમારાથી દૂર.
1: ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ દ્વારા
0: હંમેશા તમારી સાથે.
2: ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી
3: 101.1.

0: हेलो। हाँ
1: सुरत
0: जी, सुरत एफएम स्पीकिंग, कौन बोलो? सोनल बेन केम छो?
1: मैं
0: बस एकदम मजामा। अने ક્યાંથી બોલો છો? બોલો,
1: કતારગામમાંથી
0: શું કરો છો હમણાં?
1: બોલું
0: રસોઈમાં છુટ્ટી છે આજે?
1: છું. બસ કઈ નઈ, ના હું છૂટતી રસોઈમાં રસોઈ બનાવી કાઢી.
0: એટલે વહેલું વહેલું કામ પતાવીને ફ્રી થઈ ગયા એમ ને?
1: હા
0: બોલો, હવે ફ્રી પડીને શું કરશો?
1: હવે કઈ નઈ, હવે બહાર જવાનો પ્રોગ્રામ.
0: તો સાંજે ને પણ તડકે થોડા જવાના?
1: હા અત્યારે તો બહુ ગરમી લાગે છે. એવું છે ને, આપણે પંખો ચાલે ને ઘરમાં તો કઈ મેન નહીં પડે. તો
0: મેં નહીં પડે, સાચી વાત. અત્યારે તો એવું થાય કે 24 કલાક એસી ચલાવીએ કે?
1: 2-3 દિવસ થી એટલી ગરમી છે ને કે ઘરમાં રહેવાનું જ મન નથી થતું.
0: તો બહાર જઈએ તો ઓર ની ગરમી લાગે?
1: વધારે લાગે બહાર જાય તો, ઘરમાં રહેવાનું શાંતિથી.
0: હા તે તો, તમે કે ઘરમાં રહેવાનું મન નહીં થતું તો બહાર ક્યાં જવાના?
1: મેં મારા મારા ભાઈઓનું મારા બહેનોનું નામ લેવા માંગુ છું.
0: હા બોલો ને.
1: મારા ભાઈ છે વિજયભાઈ, છે રવિભાઈ, છે પ્રકાશભાઈ, છે ને મારી મમ્મી છે સુમનબેન, મારી બેન છે અરુણાબેન, છે લીલા અનિતાબેન, છે ને પ્રિયંકાબેન, છે ને હું સોનલબેન. 4 બહેનો છે અમે. મારા ભાઈ હોય પણ એફએમ માં ફોન લગાવે, તમારા તો લગાવે ને એટલે લાગી જ જાય ફોન એનો. તો 2-3 વાર લાગી ગયો ફોન.
0: તો હવે આજે તમે એને કીધું, જો મારો હો લાગી ગયો.
1: મને છે ને બહુ શોખ છે એફએમ સાંભળવાનો, બધા જ કાર્યક્રમ સાંભળીએ. તમને કેવો, મેં સવારના 7 થી તો રાતના 8 વાગ્યા લગીન સાંભળું છું.
0: હવે તો રેડિયો સાંભળતા રહ્યો. અને બોલો, આજે કયું ગીત સંભળાવો તમે રેડિયો પર?
1: મારે છે ને ખૂબસૂરત ફિલ્મ છે ને એનું ઘૂંઘટ મેં ચાંદોગા ફિલ્મ ગીત છે ને એ સાંભળવું છે મારે.
0: ચાલો તો સંભળાવી દઉં તમને તમારી પસંદગીનું ગીત. સાંભળતા જ સુરત એફએમ.
1: થેન્ક યુ.
0: આવજો.
1: હા આવજો.

0: ફ્રેન્ડ્સ, આજના ફોનિંગ કાર્યક્રમ હેલો સુરત એફએમ સ્પીકિંગમાં આપે જે ગીતોની મજા માણી તેની સોંગ ડિટેલ આ મુજબ છે. સૌથી પહેલું ગીત હતું મોહમ્મદ રફીના અવાજમાં તુમસા અચ્છા કોન હૈ ફિલ્મથી, સંગીતકાર શંકર જયકિશન, ગીતકાર હસરત જયપુરી. ત્યાર પછી આપણે સાંભળ્યું સોનુ નિગમ અને અલકા યાજ્ઞિકના અવાજમાં હસીના માન જાયેગી ફિલ્મનું ગીત. સમીરના શબ્દો સાથે હતું અનુ મલિકનું સંગીત. ત્યાર પછીનું ગીત હતું અપને ફિલ્મથી, ગાયક કલાકારો સોનુ નિગમ, જયેશ ગાંધી અને જસપિંદર નરુલા, સંગીતકાર હિમેશ રેશમિયા, ગીતકાર સમીર. ત્યાર પછી આપે સાંભળ્યું વિશાલ દદલાની, નકાશ અઝીઝ અને પ્રીતમના અવાજમાં બજરંગી ભાઈજાન ફિલ્મનું ગીત. મયુપુરીના શબ્દોને સંગીતથી સજાવ્યા હતા પ્રીતમે. ત્યાર પછીનું ગીત હતું અનુરાધા પોંડવાલ અને ઉદિત નારાયણના અવાજમાં બેટા ફિલ્મથી, ગીત લખ્યું સમીરે, સંગીત હતું આનંદ મિલિંદનું. ત્યાર પછી આપે સાંભળ્યું અનુષ્કા મનચંદા અને શાનના અવાજમાં ગોલમાલ 3 ફિલ્મનું ગીત. કુમારના શબ્દોને સાથ મળ્યો હતો પ્રીતમના સંગીતનો. અને સૌથી છેલ્લું ગીત હતું કુમાર સાનુ અને કવિતા કૃષ્ણમૂર્તિના અવાજમાં ખૂબસૂરત ફિલ્મથી, સંજય છેલના શબ્દોને સંગીતથી સજાવ્યા હતા જતીન લલિતે. તો સાંભળતા રહેજો 101.1 સુરત FM, ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી.
1: આ હતો ફોન ઇન પ્રોગ્રામ જે આપના માટે પ્રસ્તુત કર્યો ખ્યાતિ પટેલે. 101.1 મેગાહર્ટ્ઝ પર આપ છો સુરત FM સાથે.
2: જો ચાહું એક પલ મેં કર દિખાઉં, મેં જાદુગર એસા જો કિસી સે હાર ના માનું.
3: અચ્છા, તો ઘુમાઈએ છડી ઓર કરીએ કુછ એસા. મેં ઘુમું પૂરી દુનિયા પર ના હો મેરા રેડિયો મુજસે દૂર.
2: બસ ઇતની સી બાત, તો નિકાલીએ અપના મોબાઈલ ઓર જો કહેતા હું વો કરીએ હુઝૂર.
3: યે લો આ ગયા મોબાઈલ હાથ મેં.
2: એન્ડ્રોઇડ યા iOS પ્લેટફોર્મ સે કરીએ ડાઉનલોડ ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ. ઓર અબ દેખીએ જાદુ. સિર્ફ લાઇવ રેડિયો હી નહીં, એક હી એપ મેં આપકો મિલેગા લાઇવ ટીવી, ન્યૂઝ, એન્ટરટેનમેન્ટ ઓર ઇન્ફોર્મેશન ભી.
3: વાહ, યે તો કમાલ કા મોબાઈલ એપ હૈ.
2: પ્રસાર ભારતી નેટવર્ક, અબ કહીં ભી કભી ભી આપકે મોબાઈલ સ્ક્રીન પર.
3: તો આનંદ લીજીએ વિવિધ ભારતી સુરત કે કાર્યક્રમો કા
2: ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ પર.
4: Fantastic fun for family.
5: 101.1 megahertz Surat FM.
1: આકાશવાણી છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું સુરત કેન્દ્ર 101.1 મેગાહર્ટ્ઝ પર આપી ટ્યુન કર્યું છે. મિત્રો, 11 વાગ્યા છે સ્ટુડિયોની ઘડિયાળમાં. માહિતી અને મનોરંજનથી સભર કાર્યક્રમ એટલે કે સુરતી સિઝલરમાં આપની રેડિયો દોસ્ત પલક ત્રિવેદી આપ સૌ શ્રોતાઓનું સ્વાગત કરે છે. આ વાત સાથે સહી સમય પર પીએ ગયે કડવે ઘૂંટ અક્સર જિંદગી મીઠી કર દિયા કરતે હૈ. પણ હા ફ્રેન્ડ્સ, આજે કોઈ કડવી વાત નહીં, સરસ વાતો અને સરસ ગીતો માણીએ આ કાર્યક્રમ અંતર્ગત. શરૂઆત કરીએ ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિક સાથે ના આ ગીત સાથે. સંગીત અને શબ્દો તનિષ્ક બાગચીના, ફિલ્મ સૂર્યવંશીનું આ ગીત.

0: हर रोज सुबह 7 बजे जरूर सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वेको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: वर्क फ्रॉम होम, हाई सैलरी, बस एक क्लिक मा, अरे वाह,
2: मसानी।
3: अजाने लिंक्स पर क्लिक ना करो, RBI कहे छे
4: जानकार बनो, सतर्क रहो।
0: પણ હવે સુરત 41 ડિગ્રી પાર કરતું થઈ ગયું છે। મોડરેટ એટમોસ્ફિયર હોવા છતાં પણ મારા શ્રોતાઓને થશે કે પણ તેનું શું, અરે એનું કંઈ નહીં, બસ આપણે પણ ગરમ થવાનું નહીં, ઠંડા ઠંડા કુલ કુલ રહેવાનું અને સાથે ઠંડા ઠંડા કુલ કુલ ગીતો પણ સાંભળવાના। સારું, તો વધુ આગળ વાતો કરું એ પહેલાં સરસ મજાનું બીજું એક ગીત સંભળાવો, અરિજિત સિંઘ અને નિકિતા ગાંધીના સ્વરમાં, સંગીત અમિત ત્રિવેદીનું, શબ્દો અમિતાભ ભટ્ટાચાર્યના, અને ફિલ્મ છે કેદારનાથ।

0: ઉફ, આ મે મહિનો અસહ્ય ગરમીનો મહિનો. એસી કુલરનો વપરાશ વધી જાય તો તેની સામે લાઇટ બિલમાં પણ વધારો જ વધારો. અરે, ફરિયાદ શાના માટે કરો છો? આ ફરિયાદનો એક જ ઉપાય, આજે જ ઘરે સૌર ઊર્જા લગાવો ને મેળવો વીજ બિલમાં રાહત જ રાહત. પ્રધાનમંત્રી સૂર્યઘર મુક્ત વીજળી યોજનામાં આ યોજના અંતર્ગત દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ઉજવી રહી છે મે મહિનો સૌર ઊર્જાનો મહિનો. તો આજે જ ઘરે સૌર ઊર્જા લગાવો ને બનાવો મે મહિનાને ઠંડક મહિનો. આ યોજના અંતર્ગત મળશે 78,000 સુધીની સબસિડી, બાકીનો ખર્ચ ફક્ત 4 કે 5 વર્ષમાં વસૂલ. ઉપરાંત રૂપટોપનું લાંબુ આયુષ્ય, મિનિમમ મેન્ટેનન્સ, મોટી બચત, પર્યાવરણને અનુરૂપ ઊર્જાનો સ્ત્રોત પણ ખરો. તો સૌર ઊર્જા લગાવો અને વીજ બિલમાં રાહત મેળવો. વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર 19123 પર સંપર્ક કરો.
1: હર બુધવાર ઓર શનિવાર શામ 7 બજે સુનિયે વિશેષ જયમાલા, જિસકે પ્રાયોજક હૈ
2: સુબહ જલાઓ શામ જલાઓ
3: દેવ દર્શન થુ.
4: મિત્રો, 101.1 મેગાહર્ટ્ઝ પર આપ છો સુરત FM સાથે. આકાશવાણી પ્રસારણના 90 વર્ષની ઉજવણી પ્રસંગે હવે સાંભળીએ સુરત મ્યુનિસિપલ કમિશનર શ્રી M. નાગરાજનનો શુભેચ્છા સંદેશ.

101.1 મેગાહર્ટ્ઝ પર આપ છો ઇન્ફોટેનમેન્ટના કાર્યક્રમ સુરતી સિઝલરમાં પલક સાથે. મિત્રો, માધુરી દીક્ષિતની આજે વર્ષગાંઠ પણ છે, જેનો આજ કે ફનકાર કાર્યક્રમમાં આપણે એના ગીતો માણ્યા અને એના ગીતો આ કાર્યક્રમમાં પણ આપણે એનું ગીત સાંભળીશું. મિત્રો, આગળ તમને કીધું મેં કે ગરમી ખૂબ વધી રહી છે. આપણે છાશ, લીંબુ પાણી, ઠંડુ પાણી, કોલ્ડ ડ્રિંક્સ અને આઈસ્ક્રીમ આ ખાઈને આપણે આપણા શરીરને અને મનને ઠંડુ રાખીએ છીએ. અને આઈસ્ક્રીમની વાત આવી તો તમને એક વાત એ જણાવું કે આજે 15મી મે એ નેશનલ ચોકલેટ ચિપ્સ ડે તરીકે પણ ઉજવવામાં આવે છે, આ ખાસ આનંદ માટે. અને આ દિવસે ખાસ બેકિંગ ઇન્ગ્રેડિયન્ટ્સને પોપ્યુલર કરવા માટે સેલિબ્રેટ કરવામાં આવે છે. અને ચોકલેટ ચિપ છે જ એવી વસ્તુ કે બાળકો, યુવાનો અને ઘરડા તો ન જ કહી શકાય એજ્ડ પીપલ એને પણ ખૂબ જ પસંદ આવે છે. અને ચોકલેટને કોઈપણ ફોર્મમાં તમે કેકના ફોર્મમાં ખાઓ, કૂકીઝના ફોર્મમાં ખાઓ, ચોકલેટના ફોર્મમાં ખાઓ કે થીક શેક કે આઈસ્ક્રીમના ફોર્મમાં ખાઓ. મોઢામાં પાણી આવી ગયું ને ખરું? પણ હા, ખાસ તો 15મી મે ચોકલેટ ચિપ્સ સાથે બીજી પણ ઘણી વિશિષ્ટતાઓ ધરાવે છે, તેની વાતો પછી કરીશું. પણ પહેલાં સરસ મજાનું ગીત સાંભળી માધુરી દીક્ષિત અને ચોકલેટ બંનેને લઈને એક ગીત સાંભળી લઈએ.

0: લતા મંગેશકરના સ્વરમાં દેવ કોહલીની શબ્દરચના અને રામ લક્ષ્મણનું સંગીત અને માધુરી દીક્ષિતની સુપરહિટ ફિલ્મ હમ આપકે હૈ કૌનનું ગીત આપે હમણાં જ માણ્યું. મિત્રો, 101.1 મેગાહર્ટ્ઝ પર આપ છો સુરત FM સાથે. લઈએ એક નાનકડો વિરામ બસ થોડી જ વારમાં.
1: કઈ કઈને થાકી ગયો?
2: શું થયું?
1: નવી કિડબેક જોઈએ છે.
2: તો પહેલા કેપ્ટનને કહે, ના માને તો મેનેજરને.
1: કરેક્ટ.
2: તો આમ જ પહેલા ફરિયાદ બેંકને કરો. 30 દિવસમાં જવાબ અથવા સમાધાન ના મળે તો CMS પોર્ટલ પર ફરિયાદ કરો. તો પહેલા બેંક, પછી CMS પોર્ટલ, નહીં તો ફરિયાદ થશે ના મંજૂર. જઈએ. લે, આવી ગઈ નવી કિડબેક.
3: RBI કહે છે,
4: પહેલા આપણી બેંક, પછી RBI ઓમ્બુડસ્મેન.
5: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતાં 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
0: 101.1 મેગાહર્ટ્ઝ પર આપ છો સુરત FM સાથે અને સાંભળો છો કાર્યક્રમ સુરતી સિઝલર. મિત્રો, 15 મે એટલે કે આજનો આ દિવસ ચોકલેટ ચિપ્સ સાથે બીજી એક ખાસ વિશિષ્ટતા લઈને આવ્યું છે. 15 મે આજનો આ દિવસ ઇન્ટરનેશનલ ડે ઓફ ફેમિલીઝ તરીકે ભારતમાં જોવામાં આવે છે અને ગણવામાં આવે છે, જે યુનાઇટેડ નેશન્સ દ્વારા ખાસ સામાજિક, આર્થિક અને ડેમોગ્રાફિક પ્રોસેસ જે સમાજ અને કુટુંબ પર અસર કરી છે તેના ઓબ્ઝર્વન્સ માટે ગણવામાં આવે છે. આ દિવસ ખાસ સમાજમાં કુટુંબનું શું મહત્વ છે તે ઉપસાવવા માટે જ કરીને મનાવવામાં આવે છે. અને આજના જેનઝીના યુગમાં દરેક જનરેશનને માટે કુટુંબ વ્યવસ્થા એક પડકારરૂપ પ્રશ્ન છે, જેને આપણે જ એક ચોક્કસ પદ્ધતિને અનુસરીએ અને આજની યંગ જનરેશનને માર્ગદર્શન પૂરું પડે તે રીતે કુટુંબ વ્યવસ્થા કરવાની જરૂર છે. તમને શું લાગે છે? ખેર, તમે વિચારો અને સાથે હું તમને કાર્યક્રમમાં ગીત સંભળાવ. કેકીના સ્વરમાં રશ્મિ વિરાગની શબ્દરચના, સંગીત અભિષેક મિશ્રાનું અને ફિલ્મ છે જલેબી.

0: चलो छीन लाए फिर वो सवेरे, काश के हम फिर से वो सवेरे लेके आ सकते। ऐसा तो नहीं हो सकता, लेकिन हाँ कार्यक्रम में एक ब्रेक जरूर हो सकता है। मिलते हैं ब्रेक के बाद।
1: श्रोताओ, आपना रेडियो सेट ऊपर बुधवार थी रविवार दरमियान सांजे 4 वागे प्रस्तुत थशे प्रायोजित कार्यक्रम लम्हे, सांभळवानुं चूकशो नहीं।
2: हर घर की वाणी आकाशवाणी, हर दिल की वाणी आकाशवाणी, और दिलों को जोड़ने के लिए हम आ रहे हैं बस एक क्लिक पर। हमारे स्टेशन्स लाइव, मन की बात, संगीत, ड्रामा, स्पोर्ट्स, पल पल की भरोसेमंद खबर, हमारे वेबसाइट akashvani.gov.in पर। नया भारत, नया आकाशवाणी।
0: ઇન્ટરનેશનલ ડે ઓફ ફેમિલીઝ તરીકે મનાવાય છે 2026માં. આનો બીજો હેતુ એ છે, એક રિમાઇન્ડર છે કે જે કૌટુંબિક એકતા, ફેમિલી બોન્ડિંગને રિપ્રેઝન્ટ કરે છે, અને ખાસ તો સમાજના જીવનમાં આવતી પડકારરૂપ મુશ્કેલીઓ અડચણોમાં આપણે કુટુંબ સાથે હોઈએ અને આપણે કેટલી સરળતા અને મજબૂતાઈથી હાર્યા વગર સામનો કરી શકીએ અને મુશ્કેલીથી ગભરાવાને બદલે તેનો સામનો કરવાની બાળપણથી જ એક ટેવ પડે, તે પણ ઉદ્દેશ આ દિવસનો ઉજવવા માટેનો છે. જેને કારણે યુવાવસ્થાએ પહોંચેલ વ્યક્તિ ખોટું પગલું ભરતા પહેલાં હંમેશા કુટુંબનો વિચાર કરે અને આમ એક દુર્ઘટનાને આપણે ટાળી શકીએ, તે ઉદ્દેશ તો ખરું જ. અને અત્યારે તો ઇન્ટરનેશનલ ડે ઓફ ફેમિલીઝમાં જે ખૂબ જ જરૂરી છે યાદ રાખવું કે નવી જનરેશનના કુમળા મન પર જો મજબૂત કુટુંબ વ્યવસ્થાનું ચિત્ર ઘડાય તો આવનારી પેઢી ભલે જેન્ઝી પણ કુટુંબ વ્યવસ્થામાં એક નવો આયામ ઉમેરી શકે ને એક નવા વિચારો સાથેના મજબૂત સમાજનું નિર્માણ પણ કરી શકે. તમને થશે કે બહુ હાઈ ડોઝ આપી દીધો, સોરી, પણ આજના દિવસની જે વાત છે તે તમને જણાવી. પણ હવે સરસ મજાનું ગીત પણ સંભળાવી દઉં, પેપોન અને રોંકીની ગુપ્તાના સ્વરમાં, વરુણ ગ્રોવરની શબ્દરચના, અનુ મલિકનું સંગીત, અને ફિલ્મ છે સુઈ ધાગા મેડ ઇન ઇન્ડિયા.

0: વિડિયો લાઈક કરવાના પૈસા મળશે. સો ઈઝી.
1: ફસાણો.
2: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો.

0: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: રાત 9:30 બજે સુનના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: તમારી વાતો તમારા અવાજમાં,
3: નંબર ડાયલ કરો એટલી જ વારમાં,
2: હોવ બહાર કે ઘરમાં,
3: રહેશે સુરત FM તમારા દિલમાં.
2: કોલ કરો
3: રેકોર્ડિંગ માટે દર રવિવારે સવારે 9-1 વાગ્યા દરમિયાન
2: 0261-22-36209
3: 0261-22-36209 પર.
4: હેલો સુરત FM સ્પીકિંગ.
5: મિત્રો, 101.1 મેગાહર્ટ્ઝ પર સુરત FM ને આપે ટ્યુન કર્યું છે અને સાંભળો છો સુરતી સિઝલર કાર્યક્રમ. મિત્રો, હવે એક ખાસ વાત જણાવું કે દરિયાઈ કાંઠાની સુરક્ષા કવાયત સાગર કવચ 14 મે થી 15 મે, એટલે કે આજના દિવસ 15 મે 2026, એટલે કે આજના દિવસ દરમિયાન આંદામાન અને નિકોબાર ટાપુઓમાં એક સુરક્ષા કવાયતનું આયોજન કરવામાં આવે છે. અને ભારતીય નૌકાદળ ની માહિતી અનુસાર દરિયાકાંઠા પર ઉદ્ભવતા અસપ્રમાણ જોખમો સામે અન્ય એજન્સીઓની તૈયારીનું મૂલ્યાંકન કરવાના હેતુથી આ કવાયત કરવામાં આવે છે. અને હવે આ કાર્યક્રમની પણ કવાયત આપણે ચાલુ જ રાખીએ અને સાંભળીએ સરસ મજાનું ગીત અરિજિત સિંઘના સ્વરમાં, શંકર એહસાન લોયનું સંગીત અને ગુલઝારની શબ્દરચના, અને ફિલ્મ છે રાજી.

મિત્ર સ્ટુડિયોની ઘડિયાળ મને સમય બતાવી રહી છે. કાર્યક્રમ અંત તરફ જઈ રહ્યો છે અને છેલ્લે એક સરસ વાત કહીશ. ગરમી કી છુટ્ટિયાં હૈ આઈ બચ્ચો કે મન કો હૈ ભાઈ, મોજ મનાએંગે નાચેંગે ગાએંગે મિલકર સબ ખુશી મનાએંગે, આઈસક્રીમ મીઠાઈયાં શરબત પીએંગે ઓર ઘૂમને જાએંગે. ભાઈ યહ સબ હમ ઘર મેં રહેકર હી મનાએંગે. જી હા ફ્રેન્ડ્સ, આટલી બધી ગરમીમાં બહાર નીકળવું એમ પણ તકલીફ છે અને નાના બાળકોને સાચવવા ખૂબ જ જરૂરી છે. તો સબ ઘર મેં રહેકે સબ ખુશી મનાએંગે ઓર સાથ મેં સુરફ એફએમ સુનેંગે ઓર સબકો સુનવાએંગે. યે ઠીક બાત કહી ના? તો અબ કાર્યક્રમ કા આખરી ગાના સુનતે હૈ ગજેન્દ્ર વર્મા અને તુલસી કુમારના સ્વરમાં, સંગીત અને શબ્દરચના મિઠુનની, ફિલ્મ છે યારિયા.

મિત્રો, આ ગીત સાથે જ કાર્યક્રમ સુરતી સિઝલરને અહીં પૂરો કરીએ. આપની આરજે દોસ્ત પલક ત્રિવેદી આપની અનુમતિ લે છે. સ્ટુડિયોની ઘડિયાળમાં 12 વાગી રહ્યા છે. હિન્દીમાં સમાચાર બાદ 12 વાગ્યાને 5 મિનિટે આપ સાંભળશો કાર્યક્રમ યાદો કી મહેફિલ. બસ થોડી જ વારમાં.

0: दादी माँ फिल्म का ये गीत आप सुन रहे थे। मन्ना डे और महेंद्र कपूर की आवाजें, मजरूह सुल्तानपुरी के बोल, रोशन का संगीत।
1: हर रोज सुबह 7 बजे जरूर सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वेको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490।
1: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે, સાંભળવાનું ચૂકશો નહીં।
3: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો।
4: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડા પહેરવા। બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી, પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા,
3: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં। આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો।
4: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડા પહેરવા। બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી, પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા,
3: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં।
1: हर बुधवार और शनिवार शाम 7 बजे सुनिए विशेष जयमाला, जिसके प्रायोजक है
5: सुबह जराओ शाम जराओ
6: देव दर्शन थू।

0: किशोर कुमार की आवाज में ढोंगी फिल्म का गीत आपने सुना, आनंद बख्शी के बोल, राहुल देव बर्मन का संगीत।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490।
2: रात 9:30 बजे सुनना न भूले कार्यक्रम छाया गीत, जिसके प्रायोजक है वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।

0: चाचा जिंदाबाद फिल्म का गीत आप सुन रहे थे। लता मंगेशकर और किशोर कुमार की आवाजें, राजेंद्र कृष्ण के बोल, मदन मोहन का संगीत।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।
2: हर बुधवार और शनिवार शाम 7 बजे सुनिए विशेष।

0: परवरिश फिल्म के इस गीत को आप सुन रहे थे मन्ना डे और मोहम्मद रफी की आवाजों में, हसरत जयपुरी के बोल दत्ताराम वाडकर का संगीत।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490।

0: आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन कार्यक्रम सुरीला सफर, बस कुछ ही पलों के बाद।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490।
2: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવાર થી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે, સાંભળવાનું ચૂકશો નહીં।
0: આપ સુન રહે હૈ વિવિધ ભારતી રાષ્ટ્રીય સેવા દેશ કી સુરીલી ધડકન કાર્યક્રમ સુરીલા સફર લેકર હાજિર હું મેં આપકી દોસ્ત નેહા શર્મા। આપ સભી કો મેરા પ્યાર ભરા નમસ્કાર। જૈસા કી ઇસ કાર્યક્રમ કે બારે મેં આપ જાનતે હૈ કે રોઝાના હમારી ફેસબુક પેજ પર હમ પોસ્ટ કરતે હૈ એક ઇબારત યા ટેક્સ્ટ જિસમે છુપે હોતે હૈ આજ કે ઇસ કાર્યક્રમ મેં શામિલ હોને વાલે गीत, यानी रोजाना कार्यक्रम में जो भी गीत शामिल होते हैं वो उसी टेक्स्ट से आते हैं और उनमें कुछ शब्द ऐसे समाये होते हैं जिन पर आधारित गीत कार्यक्रम में शामिल किए जाते हैं। तो ये अंदाजा लगाना होता है हमारे श्रोताओं को कि आज के कार्यक्रम में कौन कौन से शब्दों पर गाने शामिल हो सकते हैं। और कार्यक्रम का मजा तो इसी बात में है कि आपके गानों की लिस्ट और हमारे गानों की लिस्ट किसी तरह से मैच हो जाए। और अगर आपके कुछ गीत अलग भी हैं तो भी आप उसे हमारे पोस्ट पर कमेंट के जरिए बता सकते हैं, क्या पता शायद वो गीत शामिल हो जाए कार्यक्रम में। और आज की जो इबारत है या टेक्स्ट है वो हम आपके लिए एक बार पढ़ देते हैं ताकि आपको अंदाजा हो जाए। और हमारे जो साथी अब तक फेसबुक पेज से नहीं जुड़ पाए हैं वो जा सकते हैं www.facebook.com/vbsmumbai। इस पते पर जाकर आपको विविध भारती राष्ट्रीय सेवा का पेज मिल जाएगा। बहुत से साथी पूछते हैं कि कौन सा असली पेज है, तो विविध भारती राष्ट्रीय सेवा देवनागरी हिंदी में लिखा हुआ है और उसके बाजू में एक नीले कलर का टिक बना हुआ है। और इसके साथ ही आप देख सकते हैं फॉलोअर्स 1000K लिखा होगा, यानी माफ कीजिएगा 100K लिखा होगा, यानी कि 1,00,000 फॉलोअर हैं। और यही पेज विविध भारती का आधिकारिक पेज है, इसे आप फॉलो कर सकते हैं और इस पर ही आपको ये पोस्ट नजर आएगी। तो आज की इबारत मैं एक बार आपके सामने पढ़ दूं, गर्मी जहां झुलसाती है वहीं इससे जुड़ी यादें हमारे मन पर मीठे नर्म फाहे रख जाती हैं। गर्मियों की छुट्टियां, रेलगाड़ी का सफर,

0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટાલીની 6 દિવસની મુલાકાતે રવાના થયા. નીટ પરીક્ષાની નવી તારીખ જાહેર. હવે 21 જૂને પુનઃ પરીક્ષા યોજાશે. તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટરે 3 રૂપિયાનો વધારો કર્યો. પૂર્વોત્તર અને દક્ષિણના રાજ્યોમાં આજે વાવાઝોડા સાથે વરસાદની આગાહી. અને આઈપીએલ ક્રિકેટમાં આજે લખનૌ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટાલીની 6 દિવસની મુલાકાતે રવાના થયા. 5 દેશોની તેમની મુલાકાતના પ્રથમ તબક્કામાં શ્રી મોદી આજે યુએઈ પહોંચશે. તેઓ રાષ્ટ્રપતિ શેખ મહંમદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે મુલાકાત કરશે. બંને નેતાઓ દ્વિપક્ષીય મુદ્દાઓ, ખાસ કરીને ઉર્જા સહયોગ તેમજ પરસ્પર હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ ઉપર ચર્ચા કરશે. સાંભળીએ અમારા સંવાદદાતાનો અહેવાલ.
1: ઇન્ડિયા ઓર યુએઈ કી ઉર્જ સુરક્ષા સાજેદારી અબ સિર્ફ ક્રૂડ ઓઇલ તક સીમિત નહીં રહી. યુએઈ અભી ભી ઇન્ડિયા કા એક મહત્વપૂર્ણ ક્રૂડ ઓઇલ આપૂર્તિ કરતા હૈ, લેકિન યે સંબંધ અબ નેચરલ ગેસ તક ભી વિકસિત હો ચુકા હૈ. ઇસ વર્ષ કે આરંભ મેં હિન્દુસ્તાન પેટ્રોલિયમ ને અબુધાબી નેશનલ ઓઇલ કંપની કે સાથ એક 10 વર્ષીય સમજૌતા કિયા, જિસકે અંતર્ગત 2028 સે પ્રતિવર્ષ 5 લાખ ટન એલએનજી કી આપૂર્તિ હોગી, જિસસે ઇન્ડિયા કો અસ્થિર બાજાર મૂલ્યોન સે કુછ રાહત મિલને કી સંભાવના હૈ. રિન્યુએબલ એનર્જી ઓર સિવિલ ન્યુક્લિયર ક્ષેત્ર મેં ભી સહયોગ તેઝી સે બઢ રહા હૈ. વિનોદ કુમાર, આકાશવાણી સમાચાર, અબુધાબી.
0: મુલાકાતના બીજા તબક્કામાં પ્રધાનમંત્રી નેધરલેન્ડ જશે અને રાજા વિલેમ એલેક્ઝાન્ડર અને રાણી મેક્સિમા સાથે મુલાકાત કરશે. તેઓ પ્રધાનમંત્રી રોબ જેટન સાથે પણ વાતચીત કરશે. રવિવારે શ્રી મોદી સ્વીડનના ગોથેનબર્ગ જશે અને પ્રધાનમંત્રી ઉલ્ફ ક્રિસ્ટર્સન સાથે વાતચીત કરશે. 18 મેના રોજ પ્રધાનમંત્રી મોદી 3જા ભારત નોર્ડિક શિખર સંમેલન અને દ્વિપક્ષીય બેઠકો માટે નોર્વે જશે. મુલાકાતના અંતિમ તબક્કામાં તેઓ 19 મેના રોજ ઇટાલી જશે. કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે વિદ્યાર્થીઓ સરકારની પ્રાથમિકતા છે અને સરકાર તેમના પ્રત્યે સંવેદનશીલ છે. નવી દિલ્હીમાં પત્રકારોને માહિતી આપતા શ્રી પ્રધાને જણાવ્યું હતું કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએ દ્વારા નીટ યુજી 2026ની પુનઃ પરીક્ષા 21 જૂને યોજાશે. તેમણે ઉમેર્યું હતું કે પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને 14 જૂન સુધીમાં પરીક્ષા માટે પ્રવેશપત્ર પ્રાપ્ત થશે. શ્રી પ્રધાને ઉમેર્યું હતું કે નીટ યુજી પરીક્ષા આગામી વર્ષથી હાલના ઓએમઆર આધારિત મોડના બદલે કમ્પ્યુટર આધારિત ટેસ્ટથી લેવાશે.
2: परीक्षा में थोड़ा हमको जो उनकी फॉर्मेलिटीज है, ओएमआर शीट को दस्तखत करना, आरंभ में एक बार करना, अंत में भी एक बार करना, उसमें हमारी विद्यार्थियों कोर टाइम में कटौती हुई थी. जो 2 से 5 एग्जामिनेशन टाइम था उसको ध्यान में रखते एनटीए ने थोड़ी एक निष्पत्ति किया है कि उसको और 15 मिनट बढ़ाएं. 2 से शुरू होगा, 5:15 तक ये परीक्षा की समय बढ़ाया जाएगा. एडमिट कार्ड, इस बार के एडमिट कार्ड 14 जून तक सभी को पहुंच जाएगा.
0: શિક્ષણમંત્રીએ સ્વીકાર્યું કે એનટીએને ચોક્કસ સુધારાની જરૂર છે અને કહ્યું કે ભવિષ્યમાં થતી અનિયમિતતાઓને રોકવા માટે

0: પરીક્ષા પ્રણાલીને મજબૂત બનાવવા પગલાં લેવાશે. શ્રી પ્રધાને નોંધ્યું કે સરકાર ઇચ્છતી નથી કે છેતરપિંડી કરનારા અથવા શિક્ષણ માફીઓના ષડયંત્રના કારણે કોઈપણ લાયક વિદ્યાર્થી તેમના અધિકારોથી વંચિત રહે.
1: सीबीआई तह तक जाएगी, कहां वो कमांड चेन पे ब्रीच हुई है. राधाकृष्ण कमेटी को पूरा पालन करने के उपरांत भी कहां वो ब्रीच हुई है, उस ब्रीच को मेरा पूरा विश्वास है सीबीआई के ऊपर. सरकार की पूरा नेतृत्व, सभी विभाग उसमें से गंभीरता चीज को लेते हुए शीर्ष तो नेतृत्व उसकी लेके खूब दायित्व लिया है, चिंता कर रहा है. हम इस बार माल प्रैक्टिस होने नहीं देंगे.
0: વૈશ્વિક સ્તરે ઉર્જાના ભાવમાં વધારા વચ્ચે તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 3 રૂપિયાનો વધારો કર્યો છે. નવી દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 94.77 રૂપિયાથી વધીને 97.77 રૂપિયા પ્રતિ લીટર થયો છે, જ્યારે ડીઝલનો ભાવ 87.67 રૂપિયાથી વધીને 90.67 રૂપિયા પ્રતિ લીટર થયો છે. તેવી જ રીતે મુંબઈમાં પેટ્રોલનો ભાવ હવે પ્રતિ લીટર 106.68 રૂપિયા થશે, જ્યારે ડીઝલનો ભાવ 93.14 રૂપિયા પ્રતિ લીટર થશે. કોલકાતામાં પેટ્રોલનો ભાવ વધારીને 108.74 રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવ્યો છે, જ્યારે ડીઝલનો ભાવ હવે 95.13 રૂપિયા પ્રતિ લીટર થશે. દરમિયાન ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ વધારીને 103.77 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ વધારીને 95.35 રૂપિયા પ્રતિ લીટર કરાયો છે. ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડે આજે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ સીએનજીના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો છે. ભાવ વધારા પછી દિલ્હીમાં 1 કિલોગ્રામ સીએનજીનો નવો ભાવ 79.9 રૂપિયા, ગાઝિયાબાદ અને નોઈડામાં 87.70 રૂપિયા કરાયો છે. ગુરૂગ્રામમાં 1 કિલોગ્રામ સીએનજીનો નવો ભાવ દર 84.12 રૂપિયા કરાયો છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું કે ભારત સુધારેલા અને અસરકારક બહુપક્ષીયતાના ધ્યેયને આગળ વધારવા માટે તમામ ભાગીદારો સાથે કામ કરવા માટે પ્રતિબદ્ધ છે. નવી દિલ્હીમાં બ્રિક્સ વિદેશમંત્રીઓની બેઠકના બીજા દિવસે ખુલ્લા સત્રમાં સંબોધતા ડોક્ટર જયશંકરે આંતરરાષ્ટ્રીય નાણાકીય માળખામાં સુધારાની તાત્કાલિક જરૂર હોવાનું જણાવ્યું હતું. તેમણે દેશે માત્ર વૈશ્વિક પડકારોના સામના માટે જ નહીં, પરંતુ વધુ લોકશાહી, પ્રતિનિધિત્વ અને સમાન આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને આગળ વધારવા માટે સાથે મળીને કામ કરવું જોઈએ તેમ કહ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/giv અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. આકાશવાણીના 90 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આજે છત્તીસગઢના રાયપુરમાં આકાશવાણી કેન્દ્ર દ્વારા વોકેથોનનું આયોજન કરાયું હતું. આજે સવારે સિવિલ લાઇન્સ સ્થિત આકાશવાણી ઇમારતથી શરૂ થયેલી આ વોકેથોન શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થયા બાદ આકાશવાણી પરિસરમાં સમાપ્ત થઈ હતી, જેમાં આકાશવાણીના કર્મચારીઓ, નિવૃત્ત અધિકારીઓ, સમાચાર વાચકો, શ્રોતાઓ અને શહેરના અગ્રણી નાગરિકોએ ભાગ લીધો હતો. ઓલ ઇન્ડિયા રેડિયોના 90 વર્ષની ભવ્ય યાત્રાની યાદમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 8 જૂન 1936ના દિવસે બહુજન હિતાય બહુજન સુખાયના સૂત્ર સાથે સ્થાપિત ઓલ ઇન્ડિયા રેડિયો દેશનું સૌથી વિશ્વસનીય પ્રસારણ માધ્યમ છે. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સહયોગથી આજે રાષ્ટ્રીય રાજધાનીમાં ઇંધણનો વપરાશ ઘટાડવા અને જાહેર પરિવહનના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે એક સંકલિત હાઇડ્રોજન સંચાલિત શટલ બસ સેવા શરૂ કરી. આ પહેલ હેઠળ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડે DMRCને 2 અત્યાધુનિક હાઇડ્રોજન ઇંધણવાળી બસ પૂરી પાડી છે, જેમાં 35 મુસાફરોની બેઠક ક્ષમતા છે. આ બસ રીઅલ ટાઇમ મોનિટરિંગ, સલામતી, સમયસરતા અને રૂટ પાલન માટે GPS આધારિત ટ્રેકિંગ અને CCTVથી સજ્જ છે. પંજાબના લુધિયાણામાં આજે એર ઇન્ડિયાના પહેલા વિમાને હલવારા વિમાન મથક પર ઉતરાણ કર્યું. દિલ્હીથી લુધિયાણાની પ્રથમ ફ્લાઇટમાં મુસાફરી કરનારા રેલ રાજ્યમંત્રી રવનીતસિંહ બિટ્ટુએ વિમાન મથકના સંચાલનને આ પ્રદેશમાં ઉદ્યોગ, વેપાર અને આર્થિક વિકાસ માટે આ પગલાંને એક મોટું પ્રોત્સાહન ગણાવ્યું હતું. એર ઇન્ડિયાએ લુધિયાણાને દિલ્હી સાથે જોડતી દૈનિક સેવાઓનું શેડ્યુલ બનાવ્યું છે, જે દ્વારા રોમ, મિલાન અને પેરિસ સહિત યુનાઇટેડ કિંગડમ અને યુરોપના દેશો સાથે એક જ દિવસે આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી શક્ય બનશે. હવામાન વિભાગે આજે આંદામાન અને નિકોબાર ટાપુ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, કેરળમ, માહે અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરી છે. પશ્ચિમ બંગાળ, સિક્કિમ, તામિલનાડુ, પુડુચેરી અને કરાઇકલના હિમાલયની તળેટીમાં પણ આ જ સ્થિતિ રહેવાની સંભાવના છે. દિલ્હી, આંધ્રપ્રદેશ, બિહાર, છત્તીસગઢ

0: पश्चिमी मध्य प्रदेश के कुछ हिस्सों में रात के समय मौसम गर्म रहेगा। अंत में मुख्य समाचार एक बार फिर, प्रधानमंत्री नरेंद्र मोदी और संयुक्त अरब अमीरात के राष्ट्रपति शेख मोहम्मद बिन जायद अल नहयान ने अबूधाबी में ऊर्जा सहयोग और द्विपक्षीय व्यापार पर चर्चा की। दोनों नेताओं के बीच रक्षा, पेट्रोलियम और निवेश से संबंधित महत्वपूर्ण समझौता ज्ञापनों पर हस्ताक्षर। ब्रिक्स विदेश मंत्रियों की बैठक दूसरे दिन भी जारी। विदेश मंत्री डॉ एस जयशंकर ने बेहतर और प्रभावी बहुपक्षवाद के लक्ष्य को आगे बढ़ाने के लिए भारत की प्रतिबद्धता की पुष्टि की। राष्ट्रीय परीक्षा एजेंसी 21 जून को नीट यूजी 2026 परीक्षा दोबारा आयोजित करेगी। भारतीय जनता पार्टी के विधायक रथेन्द्र बसु पश्चिम बंगाल विधानसभा के नए अध्यक्ष चुने गए। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन। प्रस्तुत है कार्यक्रम
2: आकाशवाणी अमदावाद वडोदरा। प्रादेशिक समाचार प्रवेश अड़ियाजा वांचे छे। राज्य में आवतीकालथी 300 नवी एसटी बस दौड़ावाशे। नायब मुख्यमंत्री हर संघवीए गांधीनगर थी आ जाहेरात करता कहूं कि कोईपण समारोह वगर सीधा ज बस डेपो पर थी आ एसटी बस प्रारंभ कराशे। राज्य सरकार पेट्रोल डीजल बचावा कटिबद्ध होवानुं जणावता श्री संघवीए कहूं कि ईंधण बचावानी प्रधानमंत्री नरेन्द्र मोदीनी अपीलने लोकोनुं भारे समर्थन मळी रह्युं छे।
3: कल गुजरात के नागरिकों के लिए 300 नई बसों को लोकार्पण किया जाएगा। कोई भी प्रकार का फिजिकल कार्यक्रम उसमें नहीं रखा गया है। सीधा ही विभाग को ये सूचना दी गई है कि आपको ना कोई कार्यक्रम करना है ना ही वर्चुअल कार्यक्रम। कल सुबह 10 बजे से मास ट्रांसपोर्टेशन में उपयोग में आने वाली ये बसेस कल 10 बजे से लोगों की सेवा में खुली रखी जाएगी। ना ही कोई कार्यक्रम, ना बसेस कोई एक जगह पे इकट्ठी की जाएगी, सीधा सेंटर्स पे भेजा जाएगा। अपने आप में ईंधन का भी बचाव होगा, समय का भी होगा और रुपए का भी होगा।
2: श्री संघवीए વધુમાં કહ્યું કે સરકારી કર્મચારીઓને કોઈપણ બેઠક માટે ગાંધીનગર નહીં બોલાવાય, તમામ બેઠક વર્ચ્યુઅલ માધ્યમથી કરવા સૂચના અપાઈ છે। ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં પ્રધાનમંત્રીએ કરેલી અપીલ અંગે ચર્ચા કરવામાં આવી। અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે તમામ મંત્રીઓ અને વિભાગોને બિનજરૂરી ખર્ચ ન થાય તેની સમીક્ષા કરવા સૂચના અપાઈ છે। આ સાથે તમામ વિભાગોને વિકાસના અને દરરોજના કામમાં અસર ન થાય તે રીતે પાર્શિયલ વર્ક ફ્રોમ હોમ એટલે કે કેટલાક દિવસ ઘરેથી કામ કરવા અંગે વિચારણા માટે સમીક્ષા કરવા, તેમજ અધિકારીઓને કાર પુલિંગ એટલે કે એક જ વાહનનો સંયુક્ત ઉપયોગ કરવા સૂચના અપાઈ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના કાફલામાં ફરી ઘટાડો કર્યો। તેઓ આજે માત્ર 3 ગાડીઓ સાથે ગાંધીનગરમાં રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં પહોંચ્યા હતા, જ્યારે પ્રવીણ માળી, ડોક્ટર પ્રદ્યુમન વાજા, સંજયસિંહ મહેડા સહિતના મંત્રીઓ પણ ઇલેક્ટ્રિક વાહન સાથે ગાંધીનગર પહોંચ્યા। કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દીવના સાંસદ ઉમેશ પટેલે ઇંધણ બચત અને પર્યાવરણ જાગૃતિ માટે સાયકલ યાત્રા શરૂ કરી। તેઓ ઘરેથી ઓફિસ જવા સાયકલનો ઉપયોગ કરી રહ્યા છે। તેમણે વૈશ્વિક ઇંધણ સંકટનો સામનો કરવા દરેક નાગરિકને યોગદાન આપવા અનુરોધ કર્યો। કૃષિ અને સહકાર મંત્રી જીતુ વાઘાણીએ આ મહિનાનો તેમનો અમેરિકા પ્રવાસ રદ કર્યો। પ્રધાનમંત્રીએ ઇંધણ બચાવવા અને વિદેશ પ્રવાસ ટાળવા સહિતની કરેલી અપીલને ધ્યાનમાં રાખી શ્રી વાઘાણીએ તેમનો પ્રવાસ રદ કર્યો હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે। શ્રી વાઘાણી આ મહિનાના છેલ્લા અઠવાડિયામાં ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યમથક ખાતે સહકારી નાણાકીય સંસ્થાઓ પર આંતરરાષ્ટ્રીય પરિસંવાદમાં વિશેષ વક્તા તરીકે ઉપસ્થિત રહેવાના હતા। દેશભરમાં નીટની ફરી પરીક્ષા આગામી 21 જૂને યોજાશે। રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા એનટીએ નવી તારીખની જાહેરાત કરતા સોશિયલ મીડિયા સંદેશમાં ઉમેદવારો અને વાલીઓને માત્ર એનટીએના સત્તાવાર સ્ત્રોત પર વિશ્વાસ રાખવા અનુરોધ કર્યો છે। અગાઉ 3 મે લેવાયેલી નીટ પરીક્ષા કથિત ગેરરીતિના કારણોસર રદ કરવામાં આવી હતી। આ અંગે કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। રાજ્યમાં આગામી 48 કલાક ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની શક્યતા છે। ત્યારબાદ તાપમાન 2-3 ડિગ્રી સેલ્સિયસ ઘટી શકે છે। દરમિયાન હવામાન વિભાગે આજે કચ્છ, ભાવનગર, ગીર સોમનાથ, દીવ અને દેવભૂમિ દ્વારકામાં ગરમીનો યલો એલર્ટ જાહેર કર્યું। બીજી તરફ અરવલ્લીમાં સરેરાશ તાપમાન 42-44 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આરોગ્ય વિભાગે પણ લોકોને સાવચેત રહેવા અપીલ કરી હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જયેશ પરમારે જણાવ્યું।
4: લૂ લાગવાના કિસ્સા અને ગરમીનો સ્વાસ્થ્ય પર અસર ન થાય તે માટે જેટલા શક્ય હોય અને ટાળી શકાય હોય તેવા પગલાં ભરવા માટે નાગરિકોને વિનંતી છે. બપોરે જ્યારે ગરમીનું પ્રમાણ વધારે હોય ત્યારે બિનજરૂરી બહાર જવાનું ટાળવું જોઈએ તથા ઉપલબ્ધ પ્રવાહી અને પાણીનો પ્રવાહ સતત વધારેમાં વધારે પીવાની સલાહ આપવામાં આવે છે. બજારમાં મળતા વાસી અને બિનખાદ્ય પદાર્થોનો ઉપયોગ ટાળવો જોઈએ તથા તાજા ફળોનું સેવન કરવાથી સ્વાસ્થ્યમાં ફાયદો થઈ શકે છે.
2: મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરીમાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઈ. તેમાં ચોમાસા પૂર્વે જળ સંચયના મહત્તમ કામ સમય મર્યાદામાં પૂર્ણ થાય, તળાવો ઊંડા કરવા, ચેકડેમનું સમારકામ અને સફાઈ, નહેરોની સફાઈ તેમજ ખેત તલાવડી જેવા જળ સંગ્રહના પ્રકલ્પોને અગ્રતાના ધોરણે પૂર્ણ કરવા સૂચના અપાઈ. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનો જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
5: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-5890.
6: हर रोज सुबह 7 बजे जरूर सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वेको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
1: लता मंगेशकर और मोहम्मद रफी की आवाजों में बारादरी फिल्म का गीत आपने सुना. खुमार बाराबंकवी ने इसे लिखा. शौकत दहलवी नौशाद का संगीत इस गीत में आपने सुना. कार्यक्रम सदाबहार नगमे विविध भारती पर आप सुन रहे हैं और अब आपको सुनवाते हैं लता मंगेशकर की आवाज में शकील बदायूनी के बोल, नौशाद का संगीत फिल्म उड़न खटोला के इस गीत में.

0: मिस्टर एंड मिसेस 55 फिल्म का गीत आपने सुना मजरूह सुल्तानपुरी के बोल ओपी नैयर की तर्ज आवाज गीता दत्त मोहम्मद रफी की।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490।
2: रात 9:30 बजे सुनना न भूले कार्यक्रम छाया गीत, जिसके प्रायोजक है वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના

0: ના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: જી.

0: सर्वोत्तम क्वालिटी, देव दर्शन धूप, अगरबत्ती, कौन व हवन सामग्री।
1: उफ, आ मे महीनो असह्य गर्मी नो महीनो, एसी कूलर नो वपराश वधी जाय तो तेनी सामे लाइट बिल मा पण वधारो ज वधारो। अरे फरियाद शाना माटे करो छो? आ फरियाद नो एक ज उपाय, आजे ज घरे सौर ऊर्जा लगाओ ने मेळवो वीज बिल मा राहत ज राहत। प्रधानमंत्री सूर्य घर मुफ्त बिजली योजना मा आ योजना अंतर्गत दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड उजवी रही छे मे महीनो सौर ऊर्जा नो महीनो। तो आजे ज घरे सौर ऊर्जा लगाओ ने बनाओ मे महीना ने ठंडक नो महीनो। आ योजना अंतर्गत मळशे 78,000 સુધીની સબસિડી, બાકીનો ખર્ચ ફક્ત 4 કે 5 વર્ષમાં વસૂલ, ઉપરાંત રૂપટોપનું લાંબુ આયુષ્ય, મિનિમમ મેન્ટેનન્સ, મોટી બચત, પર્યાવરણને અનુરૂપ ઉર્જાનો સ્ત્રોત પણ ખરો। તો સૌર ઉર્જા લગાવો અને વીજ બિલમાં રાહત મેળવો। વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર 19123 પર સંપર્ક કરો।
2: સખીઓ કે દિલ કી ઝુબાં, હેલો સહેલી,

0: सर्वोत्तम क्वालिटी देवदर्शन धूप अगरबत्ती कॉर्न व हवन सामग्री।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5890। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5890।
2: परिवार दिवस, तो प्रगति जी, आपके जहन में परिवार की क्या महत्ता है, यानी आपके लिए परिवार का कितना महत्व है आपके जीवन में?
3: परिवार का महत्व तो बहुत रहता है, परिवार के बिना तो कुछ नहीं होता।
2: जी बिल्कुल सही कहा आपने कि परिवार अगर साथ है तो हम महिलाएं हर काम बड़ी आसानी के साथ, खूबसूरती के साथ कर सकते हैं। तो बताइए आप कौन सा गाना सुनना चाहती हैं आप?
3: हाँ, मैं काम चोर मूवी का तुझे संग प्रीति लगाई करें।
2: बहुत सुंदर गाना है। और विविध भारती सुनती हैं आप?
3: हाँ।
2: कौन से कार्यक्रम अच्छे लगते हैं आपको?
3: मैं तो न्यूज सुनती हूँ, न्यूज चैनल।
2: अरे वाह। और सखी सहेली सुनती है?
3: सखी सहेली सुनती हूँ।
2: और हेलो सहेली भी सुनती है?
3: और हेलो सहेली।
2: जी बहुत अच्छा लगा आपसे बातें करके, तो चलिए धन्यवाद।

0: सर्वोत्तम क्वालिटी देव दर्शन धूप अगरबत्ती कौन व हवन सामग्री।
1: इस कार्यक्रम के प्रायोजक थे देव दर्शन धूप अगरबत्ती धूप स्टिक्स कोन्स एवं हवन सामग्री।
2: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો।
3: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા।
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં। આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો।
3: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા।
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં।
4: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5890। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5890।

0: और आपको सोशल मीडिया तक अट्रैक्ट न करे। दोस्तों, आपके सुझाव, सलाह और फीडबैक के लिए आप हमें कॉल या मैसेज कर सकते हैं। हमारा नंबर है 09515227039। आई रिपीट, 09515227039। हमारा ईमेल आईडी है feedbackamc1@gmail.com। आई रिपीट, feedbackamc1@gmail.com। हाल ही में किए गए अध्ययन से ये सुझाव दिया गया है कि उनमें से हृदय गति यानी इंक्रीज्ड हार्ट रेट या असामान्य रक्तचाप यानी इंक्रीज्ड और अबनॉर्मल ब्लड प्रेशर का अनुभव हो सकता है। इस विशिष्ट लत में वापसी के लक्षण यानी विथड्रॉल सिम्टम्स आमतौर पर गैर जीवन खतरनाक यानी नॉन लाइफ थ्रेटनिंग होते हैं और नशे की लत चिंता स्तर, एंग्जाइटी लेवल में वृद्धि का अनुभव कर सकते हैं, हार्मोन लेवल में असंतुलन की ओर ले जाती है। जबकि अंतिम लक्षण एक कम प्रतिरक्षक प्रणाली यानी डिमिनिशिंग इम्यूनिटी सिस्टम है, कुछ सामान्य रूप से मनाए गए लक्षण है। आसानी से परेशान होना, अकेला रहना, उदास, बेचैनी महसूस होना, समूह गतिविधियों यानी ग्रुप एक्टिविटीज में हिस्सा या भाग नहीं लेना। डियर फ्रेंड्स, पता चला होगा कि कितना खतरनाक है ये सोशल मीडिया एडिक्शन। स्मोकिंग अल्कोहल जितना खतरनाक हो सकती है, सोशल मीडिया भी उतना ही खतरनाक है और कभी कभी उससे भी ज़्यादा खतरनाक साबित हो सकता है। सोशल मीडिया तो आज हमारे घर में, हमारे परिवार में, आज हमारे बच्चों के हाथ में है। आपके बच्चों का भविष्य आपके हाथों में है। With this very useful and thought-provoking information about social media addiction, this is Chetan signing off for today. I'll get back to you in our next segment. Till then, bye. दोस्तों, आपके सुझाव, सलाह और फीडबैक के लिए आप हमें कॉल या मैसेज कर सकते हैं। हमारा नंबर है 09515227039। I repeat, 09515227039। हमारा ईमेल आईडी है feedbackamc1@gmail.com। आई रिपीट, feedbackamc1@gmail.com। दिस प्रोग्राम इज प्रोड्यूस्ड एंड स्पॉन्सर्ड बाय एडवेंटिस्ट मीडिया सेंटर।
1: आ हतो प्रायोजित कार्यक्रम लम्हे। हवे पछीनो कार्यक्रम गीतो भरी कहानी, बस थोड़ी ज वार मां सांभळता रहो सूरत FM 101.1 पर।
2: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો।
3: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં। આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો।
3: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં।
4: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792-32-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792-32-58-490।
5: તમારી વાતો તમારા અવાજમાં,
6: નંબર ડાયલ કરો એટલી જ વારમાં,
5: હોઉં બહાર કે ઘરમાં,
6: રહેશે સુરત FM તમારા દિલમાં।

0: કોલ કરો
1: રેકોર્ડિંગ માટે દર રવિવારે સવારે 9-1 વાગ્યા દરમિયાન
0: 02612236209
1: 02612236209 પર.
2: હેલો, સુરત FM સ્પીકિંગ. 101.1 મેગાહર્ટ્ઝ સુરત FM.
3: સુરતી સિઝલર, જ્યાં તમે માણશો ડિલિશિયસ વાતોની સાથે મેલોડિયસ ગીતો.

તથા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારી શ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07920328490.

0: विविध भारती से इस वक्त आप सुन रहे हैं छाया गीत। छाया गीत कार्यक्रम के बाकी नगमे आपको सुनवाएंगे एक छोटे से अंतराल के बाद।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5890। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5890।

ઉપર તું મનોમન પાર્વતી શિવલિંગની નષ્ટ કીધો કામને ત્રિનેત્રથી, એ પછી પ્રગટ્યા મુરબ્બી શાયરો. અને એ શાયરોએ રચેલી રચનામાંની એક રચના કયામત સે કયામત તક ફિલ્મથી ઉદિત નારાયણ અલકા યાજ્ઞિકના સ્વરમાં માણીએ. ગીતકાર મઝરૂ સુલતાનપુરી, સંગીતકાર આનંદ મિલિંદ.

0: ગુજરા હોવા જમાના કાર્યક્રમમાં એક નાનકડો વિરામ લઈએ.
1: વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
2: हर रोज सुबह 7 बजे जरूर सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वेको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
3: श्रोताओ, आपना रेडियो सेट ऊपर बुधवार थी रविवार दरमियान सांजे 4 वागे प्रस्तुत थशे प्रायोजित कार्यक्रम लम्हे, सांभळवानुं चूकशो नहीं.
4: ક્યાં ચાલ્યા પપ્પા આ ફાઇલ લઈને?
5: બેટા, એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને

0: નિયુક્તિનું પ્રમાણપત્ર જમા કરવાના છે. કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે.
1: પપ્પા, હવે લાઈનમાં નથી ઉભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે.
0: શું વાત કરે છે?
1: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રાશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
3: રાત 9:30 બજે સુનના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
4: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.
5: Fantastic fun for family.
6: 101.1 MHz Surat FM.
7: સત્ય પે સત્તા ફિલ્મનો આશા ભોંસલે, કિશોર કુમાર, આર ડી બર્મન, ભૂપિંદર ના ચક્રવર્તી, બાસુના કંઠે ગવાયેલું ગુલશન બાવરાનું ગીત આર ડી બર્મનના સંગીત નિર્દેશન હેઠળ હવે પછી ગુજરાવવા જમાના કાર્યક્રમમાં આપણે માણી.
8: Mm-mm. Mm-mm. Mm-mm. Mm-mm.

શ્રોતા મિત્રો, ગુજરાવવા જમાના કાર્યક્રમમાં આગળ સાંભળતા પહેલા સાંભળી લઈએ આવતીકાલે પ્રસારિત થનારા ઝરોખામાં કાર્યક્રમોની માહિતી.

મિત્રો, ઝરોખા બાદ હવે પ્રસ્તુત છે ગુજરાવવા જમાના કાર્યક્રમનો શેષ ભાગ. મોસમ બદલાતા રહેશે, સર્દ દિવસો ગરમીમાં અને પછી વરસાદમાં બદલાશે, પણ કેટલીક ચીજો અમર છે, એમ સાચા પ્રેમીઓનો પ્રેમ ચહેરા પર કરચલી આવવાથી પણ બદલાશે નહીં. અવતાર ફિલ્મનું ગીત કિશોર કુમાર લતા મંગેશકરના યુગલ સ્વરમાં માણીએ. આનંદ બક્ષીના શબ્દરચના છે અને લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત.

0: ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: હર રોજ સુબહ 7 બજે જરૂર સુનિએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વેકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: ઉફ, આ મે મહિનો અસહ્ય ગરમીનો મહિનો, એસી કુલર નો વપરાશ વધી જાય તો તેની સામે લાઇટ બિલ માં પણ વધારો જ વધારો. અરે ફરિયાદ શાના માટે કરો છો? આ ફરિયાદ નો એક જ ઉપાય, આજે જ ઘરે સૌર ઉર્જા લગાવો ને મેળવો વીજ બિલ માં રાહત જ રાહત. પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુફ્ત વીજળી યોજના માં આ યોજના અંતર્ગત દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ઉજવી રહી છે મે મહિનો સૌર ઉર્જા નો મહિનો. તો આજે જ ઘરે સૌર ઉર્જા લગાવો ને બનાવો મે મહિના ને ઠંડક નો મહિનો. આ યોજના અંતર્ગત મળશે 78,000 સુધીની સબસિડી, બાકીનો ખર્ચ ફક્ત 4 કે 5 વર્ષમાં વસૂલ. ઉપરાંત રૂપટોપનું લાંબુ આયુષ્ય, મિનિમમ મેન્ટેનન્સ, મોટી બચત, પર્યાવરણને અનુરૂપ ઉર્જાનો સ્ત્રોત પણ ખરો. તો સૌર ઉર્જા લગાવો અને વીજ બિલમાં રાહત મેળવો. વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર 19123 પર સંપર્ક કરો.
1: રાત 9:30 બજે સુનના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત, જિસકે પ્રાયોજક હૈ વેકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
3: Fantastic fun for family.
4: 101.1 MHz Surat FM.
5: પ્રેમ રોગ ફિલ્મનો સંતોષ આનંદ લિખિત ગીત લતા મંગેશકરના અવાજમાં માણી લક્ષ્મીકાંત પ્યારેલાલે સંગીતથી સજાવ્યું છે.

0: મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. સાંભળવાનું ચૂકશો નહીં.
0: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
2: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
3: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
3: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
4: Fantastic fun for family.
5: 101.1 MHz Surat FM.
6: બેતાબ ફિલ્મનું ગીત આનંદ બક્ષીની શબ્દરચના હેઠળ માણીએ. આર ડી બર્મનનું સંગીત દિગ્દર્શન અને શબ્બીર કુમારનો સ્વર.

0: આ સાથે ગુજરાતવા જમાના કાર્યક્રમ પૂરો કરીએ. આપ સાંભળી રહ્યા છો આકાશવાણી વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM. સાંજના 7 વાગ્યા છે. સમય થઈ રહ્યો છે કાર્યક્રમ જયમાલા માણવાનો.
1: આપ સુન રહે હૈ વિવિધ ભારતી. ફૌજી સાથીઓ કે લિયે કાર્યક્રમ જયમાલા લેકર હાજર હોતે હૈ કુછ હી પલો મે.
2: ઉફ, આ મે મહિનો, અસહ્ય ગરમીનો મહિનો, એસી કુલરનો વપરાશ વધી જાય તો તેની સામે લાઇટ બિલમાં પણ વધારો જ વધારો. અરે, ફરિયાદ શાના માટે કરો છો? આ ફરિયાદનો એક જ ઉપાય, આજે જ ઘરે સૌર ઉર્જા લગાવો, નિમેડો વીજ બિલમાં રાહત જ રાહત. પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુક્ત વીજળી યોજનામાં આ યોજના અંતર્ગત દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ઉજવી રહી છે મે મહિનો સૌર ઉર્જાનો મહિનો. તો આજે જ ઘરે સૌર ઉર્જા લગાવો ને બનાવો મે મહિનાને ઠંડક. રાહત મેળવો. વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર 19123 પર સંપર્ક કરો.
3: ક્યાં ચાલ્યા મમ્મી તમે આ રાશન કાર્ડ લઈને ઉતાવળે?
4: અરે બેટા, આ રાશન કાર્ડ માં નામ ખોટું આવ્યું છે, હવે કચેરીએ જવું જ પડશે.
3: અરે મમ્મી, ક્યાંય નથી જવાનું. આ જુઓ, સુગમ ડિજિટલ ગુજરાત.
4: પણ બેટા, આમાં સુધારો થશે? મારે ફરી લાઈનમાં તો નહીં ઉભા રહેવું પડે ને?
3: ના, સુગમ છે એટલે બધું જ શક્ય છે.
5: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો

0: આકાશવાણી સમાચાર યશ્વી મહેતા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિદેશ પ્રવાસના બીજા તબક્કામાં નેધરલેન્ડ્સ જવા રવાના. પ્રધાનમંત્રીએ તાજેતરમાં યુએઈ પર થયેલા હુમલાની ટીકા કરી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું, ભારત હવે ગંભીર સુરક્ષા પરિસ્થિતિમાં અન્ય દેશ પર નિર્ભર ન રહી શકે. દેશભરમાં નીટ યુજીની પુનઃ પરીક્ષા આગામી 21 જૂને યોજાશે. આરજીકર મેડિકલ કોલેજ દુષ્કર્મ કેસ મામલે પશ્ચિમ બંગાળ સરકારે 3 આઈપીએસ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા અને આઈપીએલ ક્રિકેટમાં આજે લખનૌ સુપર જાયન્ટ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અબુધાબીમાં સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાન સાથે વાતચીત કરી. તેઓ યુએઈ અને યુરોપને આવરી લેતા 5 દેશના પ્રવાસના પ્રથમ તબક્કામાં આજે સવારે યુએઈ પહોંચ્યા હતા. વિમાન મથક યુએઈના રાષ્ટ્રપ્રમુખ દ્વારા તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. બંને નેતાઓએ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ સાથે જોડાયેલા વૈશ્વિક પુરવઠા વિક્ષેપ વચ્ચે ઉર્જા સહયોગ અને દ્વિપક્ષીય વેપારમાં વધારો અંગે ચર્ચા કરી હતી. તેમના પ્રારંભિક સંબોધનમાં શ્રી મોદીએ યુએઈ પર તાજેતરના હુમલાઓની સખત ટીકા કરી અને તેમને સંપૂર્ણપણે અસ્વીકાર ગણાવ્યા હતા.
1: યુએઈ પર હુએ હમલો કે હમ કઠોર નિંદા કરતે હૈ. યુએઈ કો જિસ તરહ નિશાના બના ગયા હૈ, યે કિસી ભી રૂપ મેં સ્વીકાર કરના નહીં. ઇન કઠિન પરિસ્થિતિઓ મેં આપને જિસ સંયમ કરે ઓર વિલ્લમ કા પરિચય દિખાયા હૈ, યે બહોત હી સરાહનીય હૈ. રાષ્ટ્રીય એકતા, સુરક્ષા ઔર ક્ષેત્રીય અખંડતા બનાએ રખને આપકે નેતૃત્વ મેં ઉઠાએ ગયે કદમો કા હમ અભિનંદન કરતે હૈ.
0: મુલાકાત દરમિયાન યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાને શ્રી મોદીને સેરેબ્રાસ ચિપ ભેટમાં આપી હતી. આ અદ્યતન ચિપ્સ ભારતની આગામી 8 એક્સાફ્લોપ સુપર કોમ્પ્યુટિંગ સુવિધાને શક્તિ આપવા તૈયાર છે. સાથે જ શ્રી મોદીએ રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયદને વહેલી તકે ભારતની મુલાકાત લેવા આમંત્રણ પણ આપ્યું હતું. યુએઈની મુલાકાત પૂર્ણ કર્યા પછી પ્રધાનમંત્રી હવે તેમની મુલાકાતના બીજા તબક્કામાં નેધરલેન્ડ જઈ રહ્યા છે. ત્યારબાદ શ્રી મોદી 6 દિવસના પ્રવાસ દરમિયાન સ્વીડન, નોર્વે અને ઇટાલીની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંયુક્ત આરબ અમીરાત યુએઈના પ્રવાસ દરમિયાન બંને દેશે ઉર્જા અને આર્થિક સહકારને નવી શક્તિ આપવા અનેક મહત્વના કરાર અને પહેલ પર સંમતિ દર્શાવી. અબુધાબીમાં પ્રધાનમંત્રી અને યુએઈના રાષ્ટ્રપ્રમુખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાનની બેઠક બાદ પ્રધાનમંત્રી કાર્યાલય પીએમઓ દ્વારા જાહેર કરાયેલા નિવેદન મુજબ બંને નેતાઓએ ઇન્ડિયન સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ લિમિટેડ અને અબુધાબી નેશનલ ઓઇલ કંપની વચ્ચે થયેલા વ્યૂહાત્મક સહકારના કરારનું સ્વાગત કર્યું. તે અંતર્ગત ભારતના વ્યૂહાત્મક પેટ્રોલિયમ ભંડારમાં યુએઈની ભાગીદારી વધારીને 30 મિલિયન બેરલ કરાશે. દરમિયાન યુએઈની સંસ્થાઓ દ્વારા ભારતમાં 5 અબજ ડોલરના રોકાણની જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રવાસ દરમિયાન કોચીન શિપયાર્ડ લિમિટેડ અને ડ્રાય ડોક્સ વર્લ્ડ દુબઈ વચ્ચે ગુજરાતના કોરિડોરમાં જહાજ સમારકામ ઘટક સ્થાપિત કરવા અંગે પણ સમજૂતી કરાર કરાયા. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ સાથે આજે શ્રી સત્યસાઈ જિલ્લાના પુટુપર્થી ખાતે એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ પ્રોગ્રામ સુવિધાનો શિલાન્યાસ કર્યો. આ પ્રસંગે શ્રી સિંહે કહ્યું કે આંધ્રપ્રદેશ ભારતના આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા સંરક્ષણ વિઝનના મુખ્ય સ્તંભ તરીકે ઉભરી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે નવા શરૂ કરાયેલા સંરક્ષણ પ્રોજેક્ટ્સ રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવશે, ઔદ્યોગિક વિકાસને વેગ આપશે અને યુવાનો માટે મોટા પાયે રોજગારીની તક ઉભી કરશે. શ્રી સિંહે કહ્યું કે ભારત હવે ગંભીર સુરક્ષા પરિસ્થિતિમાં અન્ય દેશ પર નિર્ભર રહી શકે નહીં. તેમણે ભાર મૂક્યો કે સાચી રાષ્ટ્રીય સુરક્ષા આત્મનિર્ભરતા પર આધારિત હોવી જોઈએ. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન હેઠળ એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી દ્વારા વિકસાવવામાં આવી રહેલી એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ પ્રોગ્રામ સુવિધા ભારતના સ્વદેશી 5મી પેઢીના સ્ટીલ્થ ફાઇટર એરક્રાફ્ટ પ્રોગ્રામ માટે એકીકરણ વિકાસ અને ફ્લાઇટ પરીક્ષણ કેન્દ્ર તરીકે સેવા આપશે.
2: फ्यूल जो होता है वह किसी भी गोला बारूद का सबसे यह इम्पॉर्टेंट हिस्सा होता है, चाहे आर्टिलरी शेल हो, बॉम्ब हो या कोई भी युद्ध सामग्री हो. बिना भरोसेमंद इलेक्ट्रिक फ्यूज के सब बेकार है. यहां बनने वाले अत्याधुनिक फ्यूज हमारी सेनाओं को ताकत देंगे और यह प्रोजेक्ट हमारी एम्युनिशन मैन्युफैक्चरिंग में सेल्फ रिलायंस आत्मनिर्भरता का एक नया चैप्टर जोड़ेगा.
0: નવી દિલ્હીમાં ચાલી રહેલા બ્રિક્સ ઇન્ડિયા 2026 વિદેશ મંત્રીઓની બેઠકના બીજા દિવસે આજે વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર યુગાન્ડાના તેમના સમકક્ષ ઓડોંગો જે અબુબકરને તેમજ મલેશિયાના વિદેશ મંત્રી મોહમ્મદ હસનને મળ્યા. ડોક્ટર એસ જયશંકરે બેઠક દરમિયાન ઈરાન, યુગાન્ડા અને ક્યુબાના વિદેશ મંત્રીઓને પણ મળ્યા હતા. સોશિયલ મીડિયા સંદેશમાં ડોક્ટર જયશંકરે કહ્યું કે લાંબા સમયથી ચાલતો ભારત યુગાન્ડા સહયોગ આગળ વધી રહ્યો છે. તેમણે કહ્યું કે બંને નેતાઓએ ખાદ્ય અને આરોગ્ય સુરક્ષા તેમજ ટેકનોલોજીના ઉપયોગ અને ભારતીય સમુદાય અને વ્યવસાય દ્વારા સક્ષમ મજબૂત સંબંધ સહિત અનુભવ અંગે ચર્ચા કરી હતી. મલેશિયાના તેમના સમકક્ષ સાથે કરેલી વાતચીત અંગે શ્રી જયશંકરે કહ્યું તેમણે બંને દેશ વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીની પ્રગતિની સમીક્ષા કરી, જેમાં આ વર્ષની શરૂઆતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મલેશિયાની મુલાકાતના પરિણામો અંગેની ચર્ચાનો સમાવેશ થાય છે. બ્રિક્સ વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા નવી દિલ્હી પહોંચેલા ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાગચીએ કહ્યું છે કે ભારત પશ્ચિમ એશિયામાં શાંતિ સ્થાપિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે. આજે નવી દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધતા શ્રી અરાગચીએ કહ્યું કે ઈરાન હોર્મુઝ સમુદ્રધુનીમાંથી બધા જહાજોને પસાર કરવામાં મદદ કરવા તૈયાર છે. શ્રી અરાગચીએ કહ્યું કે હોર્મુઝ સમુદ્રધુનીમાં પરિસ્થિતિ હવે ખૂબ જ જટિલ બની ગઈ છે. તેમણે કહ્યું કે પશ્ચિમ એશિયાના સંકટનો વાતચીત સિવાય હવે કોઈ ઉકેલ રહ્યો નથી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR ન્યૂઝ _ABAD ફોલો કરશો. કેન્દ્ર સરકારમાં અમદાવાદ ધોલેરા વચ્ચે દેશના પ્રથમ સેમી હાઈસ્પીડ રેલવે કોરિડોર બનાવવાને મંજૂરી આપી છે. હવાઈ માર્ગ, રેલવે અને બંદરના સંગમથી ધોલેરાનો સર્વાંગી વિકાસ થશે. ગુજરાતના ગાંધીનગરમાં આ અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપતા ગુજરાતના મુખ્ય સચિવ MK દાસે આ પરિયોજના ધોલેરા સ્માર્ટ સિટીના સર્વાંગી વિકાસ માટે ગેમ ચેન્જર સાબિત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું અંદાજીત 20,667 કરોડ રૂપિયાના ખર્ચે વિકસિત થનાર 134 કિલોમીટરના આ રેલવે કોરિડોરથી નમો ભારત ટ્રેનનું સંચાલન કરાશે. આ પરિયોજના આગામી 4 વર્ષમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. અમદાવાદ મંડળ રેલ પ્રબંધક વેદ પ્રકાશે કહ્યું આ પરિયોજનાથી મુસાફરોને ઝડપી, સલામત અને આધુનિક મુસાફરી સુવિધા મળશે, તેમજ વિસ્તારમાં ઉદ્યોગ, લોજિસ્ટિક્સ અને રોજગારમાં પણ નવી ગતિ મળશે. ઉલ્લેખનીય છે આ પરિયોજનાથી અંદાજીત 284

0: અને 5 લાખથી વધુ વસ્તીને લાભ થશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું, વિદ્યાર્થીઓ સરકારની પ્રાથમિકતા છે અને સરકાર તેમના પ્રત્યે સંવેદનશીલ છે. નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા શ્રી પ્રધાને જણાવ્યું, નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએ દ્વારા નીટ યુજી 2026ની પુનઃ પરીક્ષા 21 જૂને યોજાશે. તેમણે ઉમેર્યું કે પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને 14 જૂન સુધીમાં પરીક્ષા માટે પ્રવેશપત્ર પ્રાપ્ત થશે.
1: आई तह तक जाएगी, कहां वो कमांड चेन पे ब्रीच हुई है. राधाकृष्ण कमेटी को पूरा पालन करने के उपरांत भी कहां वो ब्रीच हुई है, उस ब्रीच को मेरा पूरा विश्वास है सीबीआई के ऊपर. सरकार की पूरा नेतृत्व, सभी विभाग उसमें से गंभीरता चीज को लेते हुए शीर्ष तो नेतृत्व उसकी लेके खूब दायित्व लिया है, चिंता कर रहा है. हम इस बार माल प्रैक्टिस होने नहीं देंगे.
0: શિક્ષણ મંત્રીએ કહ્યું કે ભવિષ્યમાં થતી અનિયમિતતાઓને રોકવા માટે પરીક્ષા પ્રણાલીને મજબૂત બનાવવા પગલાં લેવાશે. આરજીકર મેડિકલ કોલેજ દુષ્કર્મ કેસ મામલે પશ્ચિમ બંગાળ સરકારે 3 આઈપીએસ અધિકારીને સસ્પેન્ડ કર્યા છે. કોલકાતા પોલીસના ભૂતપૂર્વ કમિશનર વિનીત ગોયલ, ભૂતપૂર્વ ડેપ્યુટી કમિશનર ઇન્દિરા મુખર્જી અને ભૂતપૂર્વ ડેપ્યુટી કમિશનર અભિષેક ગુપ્તાને આજે ફરજમાં બેદરકારી દાખવવા, પીડિતાના માતા પિતાને પૈસા ઓફર કરવા અને સરકારી પરવાનગી વિના મીડિયા બ્રીફિંગ કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ આજે મીડિયાને માહિતી આપી હતી કે રાજ્ય સરકાર દ્વારા તેમની સામે વિભાગીય તપાસ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ 2024માં પીડિતા ડોક્ટર પર દુષ્કર્મ કરી તેની હત્યા કરવામાં આવી હતી, જે અંગે રાજ્ય, દેશ અને વિદેશમાં ભારે વિરોધ પ્રદર્શન થયા હતા. આઈપીએલ ક્રિકેટમાં આજે લખનૌ સુપર જાયન્ટ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે લખનૌના અટલ બિહારી વાજપેયી લખનૌ સ્ટેડિયમમાં મેચ રમાઈ રહી છે, જેમાં લખનૌ સુપર જાયન્ટ્સે ટોસ જીતી બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે ચેન્નઈ સુપર કિંગ્સે 4 ઓવરમાં 1 વિકેટે 31 રન બનાવ્યા છે. ઉલ્લેખનીય છે કે હાલમાં ચેન્નઈ સુપર કિંગ્સ 5મા સ્થાને અને લખનૌ સુપર જાયન્ટ્સ 10મા સ્થાને છે. દરમિયાન ગઈકાલે મુંબઈ ઇન્ડિયન્સે પંજાબ કિંગ્સને 6 વિકેટથી હરાવ્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિદેશ પ્રવાસના બીજા તબક્કામાં નેધરલેન્ડ્સ જવા રવાના. પ્રધાનમંત્રીએ તાજેતરમાં યુએઈ પર થયેલા હુમલાઓની ટીકા કરી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું, ભારત હવે ગંભીર સુરક્ષા પરિસ્થિતિઓમાં અન્ય દેશ પર નિર્ભર ન રહી શકે. દેશભરમાં નીટ યુજીની પુનઃ પરીક્ષા આગામી 21 જૂને યોજાશે. આરજીકર મેડિકલ કોલેજ દુષ્કર્મ કેસ મામલે પશ્ચિમ બંગાળ સરકારે 3 આઈપીએસ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા. અને આઈપીએલ ક્રિકેટમાં આજે લખનૌ સુપર જાયન્ટ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7 વાગે 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રીટા દવે વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. નાગરિકોને બિનજરૂરી સંગ્રહખોરી અને ગભરાટમાં ખરીદી ન કરવા રાજ્ય સરકારની અપીલ. અધિકારીઓ અને કર્મચારીઓને વર્ચ્યુઅલ બેઠક યોજવા અને બિનજરૂરી વિદેશ પ્રવાસ ટાળવા રાજ્ય સરકારની સૂચના. નીટ યુજીની પુનઃ પરીક્ષા આગામી 21 જૂને યોજાશે, રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થાની જાહેરાત. કચ્છના મુંદ્રા બંદર પરથી અંદાજે 140 કિલો કેફી પદાર્થનો જથ્થો કબજે કરાયો. રાજ્યમાં આગામી 48 કલાક બાદ ગરમી ઘટે તેવી શક્યતા. અને ગાંધીનગરમાં યોજાયેલી એશિયન વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ભારતીય ખેલાડી હરજિંદર કૌરે કાંસ્ય ચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. રાજ્ય સરકારે નાગરિકોને બિનજરૂરી સંગ્રહખોરી અને ગભરાટમાં આવીને ખરીદી ન કરવા અપીલ કરી છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આ માહિતી આપી.
1: ખાસ રાજ્ય સરકાર દ્વારા વિનંતી છે સમગ્ર જનતાને, ગુજરાતની, કોઈ પણ ગભરાટમાં આવ્યા વગર કરવામાં આવતી ખરીદી નો બિનજરૂરી સંગ્રહખોરી ન થાય અને ઉત્સાહિત ન થવા માટે થઈને પણ જનજાગૃતિનું એક અભિયાન પણ જરૂર પડે રાજ્ય સરકાર ચલાવશે. પણ રાજ્ય સરકાર વતી હું વિનંતી કરું છું કે કોઈ પણ ગભરાટમાં આવ્યા વગર સંગ્રહખોરી ન કરીએ અને કરતા હોય તો એનું ધ્યાન પણ દોરીએ.
0: શ્રી વાઘાણીએ કહ્યું કે સરકારી અધિકારીઓને વર્ચ્યુઅલ બેઠક યોજવા, બિનજરૂરી વિદેશ પ્રવાસ ટાળવા માટે પણ જણાવાયું છે.
1: કોઈ પણ સરકારી કામકાજ માટે જરૂરિયાત પ્રમાણે પ્રવાસનું આયોજન કરવાનું રહેશે. શક્ય હોય ત્યાં સુધી પ્રવાસ ન કરીને ઇલેક્ટ્રોનિક ઉપકરણો અલગ અલગ ટૂલ્સ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરીને જરૂરી ન હોય ત્યાં સુધી આ પ્રવાસ ટાળીને મીટિંગ બોલાવવાના બદલે વીસી દ્વારા ઓનલાઈન માધ્યમથી બેઠકો યોજવાનો પણ સરકારે નિર્ણય કર્યો છે.
0: સરકારી કર્મચારીઓને ઇલેક્ટ્રિક અથવા હાઇબ્રિડ વાહન તેમજ જાહેર પરિવહન સેવાનો ઉપયોગ કરવાની પણ સૂચના અપાઈ છે. જ્યારે જરૂરિયાત મુજબ વર્ક ફ્રોમ હોમ એટલે કે ઘરેથી કામ કરવાનો નિર્ણય લેવા દરેક વિભાગના વડાને જાણ કરી હોવાનું શ્રી વાઘાણીએ જણાવ્યું હતું.
1: પર્યાવરણ અને ઇંધણની બચત માટે ખાનગી વાહનનો ઉપયોગ ટાળીને જાહેર વાહનનો ઉપયોગ જેમ કે મેટ્રો, એસટી, બસ, રેલવેનો મહત્તમ ઉપયોગ શક્ય હોય ત્યાં સુધી કરવો.

0: બસો દોડાવાશે. ગાંધીનગરમાં આ અંગેની જાહેરાત કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઇંધણ બચાવોની અપીલને ધ્યાને રાખીને ઉદ્ઘાટન કે ભવ્ય સમારોહ વિના મુખ્યમંત્રીના ઝીરો સેરેમની સંકલ્પ હેઠળ આ તમામ બસ સીધી જ કાર્યરત કરાશે. શ્રી સંઘવીએ કહ્યું કે સરકારી કર્મચારીઓને કોઈપણ બેઠક માટે ગાંધીનગર નહીં બોલાવવા સરકારે નિર્ણય કર્યો છે.
1: ખાસ તોર પે રાજ્ય કે ગાંધીનગર અમદાવાદ કે બહાર સે કિસી ભી વ્યક્તિ કો ગાંધીનગર તક બેઠકો મે ના બુલાયા જાય ઉસકે લિયે ખાસ દબાવ રખા ગયા હૈ ઓર સાથ સાથ જો બેઠક વર્ચ્યુઅલ હો પાએ એસી સભી બેઠકો કો વર્ચ્યુઅલ કરને કે લિયે ભી નિર્દેશ દિયે ગયે ઉસી કે સાથ જો લોગ બહાર કે શહેર સે યા દૂર દરાજ સે આતે હૈ ઉન પે ટોટલી રોક લગાઈ ગઈ હૈ.
0: પ્રધાનમંત્રી મોદીએ ઇંધણ બચાવવા અંગે કરેલી અપીલને દેશભરમાં વ્યાપક સમર્થન મળી રહ્યું છે, ત્યારે વલસાડમાં પેટ્રોલ ડીઝલની અછતની અફવા ફેલાતા પેટ્રોલ પંપ પર લાંબી કતાર જોવા મળી છે. દરમિયાન જિલ્લા પુરવઠા અધિકારીએ લોકોને અફવાથી દૂર રહેવા અને જરૂર મુજબ પેટ્રોલ ભરાવવા લોકોને અપીલ કરી છે. તેમણે તંત્ર દ્વારા પેટ્રોલિયમ કંપનીઓ સાથે સંકલન સાધીને જિલ્લામાં ઇંધણનો પુરવઠો જાળવી રાખવાની ખાતરી આપી છે. સાથે જ ભરૂચમાં પણ જાહેર પરિવહન સેવાને પ્રોત્સાહન આપવા આજથી જીએસઆરટીસી દ્વારા વિલાયત, સાયખા અને ભેરસમ જીઆઈડીસી વિસ્તાર માટે નવી બસ સેવા શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના કાફલામાં ફરી ઘટાડો કરતા તેઓ આજે માત્ર 3 ગાડીઓ સાથે ગાંધીનગરમાં રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં પહોંચ્યા, જ્યારે વિવિધ મંત્રીઓ પણ ઇલેક્ટ્રિક વાહન સાથે ગાંધીનગર પહોંચ્યા હતા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. દેશભરમાં મેડિકલ કોલેજો માટેની રાષ્ટ્રીય પાત્રતા અને પ્રવેશ પરીક્ષા નીટ યુજીની પુનઃ પરીક્ષા આગામી 21 જૂને યોજાશે. નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદમાં કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા NTA દ્વારા જાહેર કરાયેલી નવી તારીખ અંગે માહિતી આપતા કહ્યું કે આગામી 14 જૂન સુધીમાં વિદ્યાર્થીઓને પ્રવેશપત્ર ઉપલબ્ધ કરાવાશે. આવતા વર્ષથી નીટ પરીક્ષા કમ્પ્યુટર આધારિત પરીક્ષા CBT પદ્ધતિથી લેવાશે તેવી પણ શ્રી પ્રધાને જાહેરાત કરી હતી. કેન્દ્રીય શિક્ષણમંત્રીએ કહ્યું કે ભવિષ્યમાં કોઈપણ અનિયમિતતા અટકાવવા માટે પરીક્ષા પ્રણાલીને મજબૂત બનાવવાના પગલાં લેવાશે. બીજી તરફ રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા NTA ઉમેદવારો અને વાલીઓને માત્ર NTAના સત્તાવાર સ્ત્રોત પર જ વિશ્વાસ કરવા અનુરોધ કર્યો છે. કચ્છના મુંદ્રા બંદર પરથી અંદાજે 140 કિલો કેફી પદાર્થનો જથ્થો કબજે કરાયો છે. અમદાવાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો NCBએ માહિતીના આધારે મુંદ્રા બંદર પર આ કાર્યવાહી કરી છે. NCBએ મુંદ્રા કસ્ટમ વિભાગના SIIB શાખાની મદદથી એક જેટી પર આયાતી કન્ટેનરમાં તપાસ કરતા આ કેફી પદાર્થ મળી આવ્યો હતો.
2: અમદાવાદ નાર્કોટિક્સ વિભાગે મુંદ્રા પોર્ટ પર હાથ ધરેલી કાર્યવાહીમાં 140 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ગુરુવારે મોડી સાંજે હાથ ધરેલી આ કાર્યવાહીમાં ગુપ્ત બાતમીના આધારે અમદાવાદ નાર્કોટિક્સ વિભાગે તપાસ આદરી હતી અને આ તપાસ દરમિયાન એક કન્ટેનરમાંથી જે માલ દર્શાવાયો હતો તેના બદલે ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવતા એજન્સીઓએ સઘન તપાસ હાથ ધરી છે. હિમાંગ પટણી, આકાશવાણી સમાચાર.
0: ગાંધીનગરના કલોલમાં 3 શ્રમિકના મોત થયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે કલોલમાં સહિજ ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ GIDCની એક કંપનીમાં ગતરાત્રે જમીનની અંદરની ટાંકી સાફ કરતી વખતે 3 શ્રમિકોના મોત નિપજ્યા છે, જ્યારે 1 શ્રમિકની હાલત ગંભીર હોવાથી હાલ તે હોસ્પિટલમાં દાખલ છે. આ અંગે અધિકારીઓએ સમગ્ર ઘટનાની સંપૂર્ણ તપાસ કરવા અને જવાબદારો સામે જરૂરી પગલાં લેવાશે તેમ જણાવ્યું છે. માર્ગ અને પરિવહન રાજ્યમંત્રી પ્રવીણ માળીએ જૂનાગઢ ST બસ મથકની મુલાકાત લીધી. દરમિયાન તેમણે મુસાફરો માટે ઉપલબ્ધ કરાવાયેલી સુવિધાઓ તેમજ બસ મથકની સ્વચ્છતાનું નિરીક્ષણ કર્યું. આ સાથે જ મંત્રીશ્રીએ મુસાફરો અને બસ મથક પર વિવિધ દુકાનદારો સાથે સંવાદ કર્યો. રાજ્યમાં આગામી 48 કલાક બાદ ગરમીમાંથી રાહત મળી શકે છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ કહ્યું કે આગામી દિવસોમાં રાજ્યનું વાતાવરણ સૂકું રહેશે, તેમ છતાં ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની શક્યતા છે. દરમિયાન લોકોને બપોરે બિનજરૂરી બહાર ન જવાની પણ સલાહ અપાઈ હોવાનું શ્રી શર્માએ જણાવ્યું.
3: લોઅર લેવલ્સ મેં પશ્ચિમી સેન્ટ્રલ કચ્છ ભી હવાએં ચલ રહી હૈ, સૌરાષ્ટ્ર કચ્છ મેં વેસ્ટર્લી કમ્પોનેન્ટ જ્યાદા હૈ, જબકિ ગુજરાત રીજન મેં દેખતે હૈ તો વેસ્ટર્લી સે નોર્થ વેસ્ટર્લી કમ્પોનેન્ટ હૈ. ઇસકી વજહ સે કુછ વિન્ડ સ્પીડ્સ ભી જ્યાદા હૈ, જિસસે ટેમ્પરેચર્સ ડાઉન હોને કી સંભાવના હૈ. સબસે જ્યાદા તાપમાન દર્જ કિયા ગયા ભાવનગર મેં 45.2 ડિગ્રી સેલ્સિયસ.
0: રાજકોટ ગ્રામ્યમાં આવતા તમામ મુસાફરોની પથિક પોર્ટલ પર નોંધણી કરવા જિલ્લા કલેક્ટરે સૂચન કર્યું છે. દેશ વિરોધી પ્રવૃત્તિ પર નિયંત્રણ મૂકવા રાજકોટ ગ્રામ્યની હોટલ, ધરમશાળા, સમાજવાડી, ક્લબ હાઉસ, રિસોર્ટ કે કોઈપણ વ્યક્તિને ભાડે આપે તો તેની જાણ માલિક કે સંચાલકે પથિક વેબ પોર્ટલ

0: કરવાની રહેશે. ગાંધીનગરમાં યોજાયેલી એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ભારતીય ખેલાડી હરજિંદર કૌરે મહિલાઓની 69 કિલો શ્રેણીમાં કાંસ્યચંદ્રક જીત્યો છે. સ્નેચમાં 96 કિલો અને ક્લીન એન્ડ જર્કમાં 121 કિલોગ્રામ વજન ઉપાડીને આ સિદ્ધિ તેઓએ મેળવી છે. આ શ્રેણીમાં ડીપીઆર કોરિયાના સોંગ કુક યાંગે 112 કિલો સ્નેચ અને 151 કિલો ક્લીન એન્ડ જર્ક સાથે સુવર્ણચંદ્રક જીતીને વિક્રમ બનાવ્યો છે, જ્યારે ચીની તાઇપેઈના ચેન વેન હુઈએ કુલ 239 કિલો વજન ઉપાડીને રજત ચંદ્રક જીત્યો છે, તેમજ જાપાનના મિયાગો યુઈએ 219 કિલો વજન ઉપાડીને કાંસ્યચંદ્રક જીત્યો છે. ભારતીય ડાક વિભાગ દ્વારા એક રાજ્ય એક જીએસટીના અસરકારક અમલીકરણ માટે અમદાવાદમાં કાર્યશાળા યોજાઈ. તેનો પ્રારંભ કરાવતા ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે કહ્યું કે હવે નવી વ્યવસ્થા સમગ્ર રાજ્યમાં એકીકૃત પ્રણાલી તરીકે કાર્ય કરશે, એટલે હિસાબી પ્રક્રિયા, ટેક્સ અનુપાલન તથા નાણાકીય રિપોર્ટિંગ વધુ સરળ અને અસરકારક બનશે. નાગરિકોને બિનજરૂરી સંગ્રહખોરી અને ગભરાટમાં ખરીદી ન કરવા રાજ્ય સરકારની અપીલ. અધિકારીઓ અને કર્મચારીઓને વર્ચ્યુઅલ બેઠક યોજવા અને બિનજરૂરી વિદેશ પ્રવાસ ટાળવા રાજ્ય સરકારની સૂચના. નીટ યુજીની પુનઃ પરીક્ષા આગામી 21 જૂને યોજાશે, રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થાની જાહેરાત. કચ્છના મુંદ્રા બંદર પરથી અંદાજે 140 કિલો કેફી પદાર્થોનો જથ્થો કબજે કરાયો. રાજ્યમાં આગામી 48 કલાક બાદ ગરમી ઘટે તેવી શક્યતા. અને ગાંધીનગરમાં યોજાયેલી એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ભારતીય ખેલાડી હરજિંદર કૌરે કાંસ્યચંદ્રક જીત્યો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.
1: અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત સાંજના પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ આપ સાંભળી રહ્યા હતા. પ્રસ્તુત છે આપકે લીએ કાર્યક્રમ.

0: विविध भारती पर आप सुन रहे हैं कार्यक्रम रंग तरंग।
1: आप सुन रहे थे कार्यक्रम रंग तरंग। आप सांभळी रह्या छो आकाशवाणी विविध भारती नु सूरत केंद्र 101.1 FM। રાત્રિના 11:10 થઈ છે। આજની પ્રસારણ સભા સમાપ્ત થાય છે। ફરી મળીશું આજ મીટર્સ પર આવતીકાલે સવારે 5:55 ત્યાં સુધી સીમાને અનુમતિ આપો। શુભરાત્રી, જય હિન્દ।